એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. મિત્રો, સમય 6:05 થાય છે. હવે સાંભળીએ ભક્તિ સંગીતનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. આજના કાર્યક્રમમાં આપણે માણીશું હિન્દી ફિલ્મી ભજન.

0: મિત્ર સાથે જ ભવસાગરનો મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે અને હવે સાંભળીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત રામચરિત માનસ ગાન.
1: અનુપ જલોટા.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક હતા સતીશ ભાટિયા. મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ. સમય તે સવારના 6:45 થાય છે. હવે સાંભળીએ એક વિચાર. વિષય છે મધુર વાણી.

દોસ્તો, વાણી એ માનવીને મળેલ ઈશ્વરની અનુપમ ભેટ છે અને માનવીનો ભાષા પર વિશેષ અધિકાર છે. આપણી વાણીમાં જેટલી મધુરતા હશે તેટલા જ આપણે બીજાને પ્રિય બની શકીએ છીએ. અને વાણીની સાથે સાથે માનવીમાં વિનય, નમ્રતા અને શિસ્ત જેવા ગુણો પણ હોવા જરૂરી છે. વાણીની મધુરતા માનવીના હૃદયના દ્વાર ખોલવાની કુંજી છે. વાર્તાલાપની શિષ્ટતા મનુષ્યને આદરને પાત્ર બનાવી દે છે, જેથી સમાજમાં તેના માટે સફળતાના માર્ગો આપોઆપ મળી જતા હોય છે. મધુર વાણી ઔષધિ સમાન હોય છે, જ્યારે કટુવાણી એક બાણ સમાન હોય છે, જે કર્ણ દ્વારા પ્રવેશ કરી સંપૂર્ણ શરીરને પીડા આપે છે. એટલે જ તો કહેવાય છે કે હથિયારથી વાગેલા ઘા તો વહેલા મોડા ભરાઈ જાય છે, પરંતુ કડવી વાણીથી લાગેલા ઘા કદી પણ ભરાતા નથી. જેથી મધુર અને યોગ્ય વાણી બોલવી, જેનાથી પોતે પણ ખુશ રહીએ અને બીજાને પણ ખુશ રાખીએ. મિત્રો, મનુષ્યના જીવનમાં વાણીનું બહુ જ મહત્વ છે. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વ્યક્તિના વ્યક્તિત્વની નિર્ણાયક ભૂમિકા હોય છે અને વાણી તેના વ્યક્તિત્વને નિખારવાનું કાર્ય કરે છે. વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ માટે ભાષાનું તો મહત્વ છે જ, પરંતુ તેની સાથે સાથે વાણીની મધુરતા પણ તેટલી જ જરૂરી છે. માત્ર સારી વેશભૂષા ધારણ કરી લેવાથી સમાજમાં સ્થાન મળી જતું નથી, પરંતુ વાણીની મધુરતા અને યોગ્ય આચરણની શિષ્ટતા જ માનવીને સ્થાયી સન્માન અપાવી શકે છે. વાણી દ્વારા માનવી અન્ય લોકો સાથે સંબંધ સ્થાપિત કરે છે, પોતાના મનના ભાવો અને વિચારોનું આદાન પ્રદાન કરે છે, જેથી મધુરવાણી લોકોના મનમાં વિશ્વાસ અને પ્રેમની ભાવના ઉત્પન્ન કરે છે. મધુરવાણીમાં હૃદયગત ભાવોની સાથે સાથે સત્યતા અને પ્રમાણિકતા પણ હોવી જરૂરી છે. વાણી જ આપણી શિક્ષા, દીક્ષા અને કુળની પરંપરા તથા મર્યાદાની ઓળખને છતી કરે છે. અને મિત્રો, જો અહમને છોડીને મધુરતાથી સુવચન બોલવામાં આવે તો જીવનનું સાચું સુખ મળે છે. તેથી જ તો કબીરદાસે કહ્યું છે કે એસી વાણી બોલીએ, મન કા આપા ખોય, ઓરન કો શીતલ કરે, આપહુ શીતલ હોય.

દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર આપ સાંભળશો 6:55, 7 વાગ્યે હિન્દીમાં સમાચાર, 7:05 અંગ્રેજીમાં સમાચાર, તેમજ 7:10 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.

મિત્રો, 7:20 સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 7:45 રિલે કરીશું અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર. 8 કલાકે દિલ્હીથી રિલે હિન્દી સમાચાર અંક સમાચાર પ્રભાત અને 8:15 મોર્નિંગ ન્યૂઝ. આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. 9 કલાકે વિવિધ ભારતીના કાર્યક્રમો સાંભળીશું અને 10 વાગે પ્રસ્તુત કરવામાં આવશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

દસ વાગીને ત્રીસ મિનિટે અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કાર્યક્રમો સાંભળીશું બપોરના એક વાગ્યા સુધી. એક વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ માણશો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી સાંજના 5:30 સુધી. પાંચ અને ત્રીસ મિનિટે આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ એનસીઆરટી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી, અને ત્યારબાદ સાંજના બરાબર 6 કલાકે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. સાત અને દસ મિનિટે આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર. મિત્રો, સાંજના 7:20 રજૂ કરવામાં આવશે ખેડૂત ભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

રાત્રિના બરાબર 8 કલાકે આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કાર્યક્રમો. 8:45 દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સમાચાર સંધ્યા અને ત્યારબાદ 9 કલાકે અંગ્રેજીમાં સમાચાર. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમો સાંભળીશું રાત્રિના 11 વાગ્યા સુધી.

11 વાગે હિન્દીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે અને ત્યારબાદ 11 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર. અમારા કાર્યક્રમોનું સમાપન થશે રાત્રિના 11 વાગીને 10 મિનિટે.

તો દોસ્તો, આ હતી અમારા આજરોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, ત્યારબાદ 7 વાગે હિન્દીમાં સમાચાર, 7:05 અંગ્રેજીમાં સમાચાર, તેમજ 7:10 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગને કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી સાથે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1થી વિજય. રાજ્યભરમાં આજથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
1: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધી અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવા યજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. 3 દિવસીય ચાલનારા આ 24મા શાળા પ્રવેશોત્સવમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવશે. અમદાવાદ જિલ્લાની 681 સરકારી પ્રાથમિક અને 618 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં મહાનુભાવોના હસ્તે કુલ 65,458 બાળકોને શાળા પ્રવેશ કરાવાશે. પાટણ જિલ્લામાં 958 શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ખાતે યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવશે. ખેડા જિલ્લાના ગઢલાલ તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2026ની ઉજવણી થઈ રહી છે. નવતર પહેલરૂપે આંગણવાડીના ભૂલકાઓના હસ્તે મહાનુભાવોને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી. સુરતમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર સુરત જિલ્લામાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આજે બારડોલી તાલુકામાં રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉમરપાડા તાલુકાની 3 શાળામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. 1,553 શાળાઓના 32,000થી વધુ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ કરાવાશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2,228 અને તાલુકા સ્વાગતમાં 2,854 સહિત સમગ્ર 5,200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન, ગોચર જમીન પર થયેલા દબાણ, જમીન રીસર્વેમાં વિસંગતતા અંગે રજૂઆત મળી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર યોગ્ય સત્તાધિકારી છે અને તેમણે આગેવાની લઈ લોકોના પ્રશ્નોનો સમયસર અને અસરકારક નિર્ણય કરવો જોઈએ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. ટાસ્ક ફોર્સે સુભાષનગર સુપર ગેસથી ઝાવર સુધી અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ કર્યું હતું. મરીન કમાન્ડો સાથે અલગ અલગ હીટ ટીમો બનાવી અસાલ્ટ ડોગને સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયા માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સંભવિત ઘૂસણખોરી અટકાવવી, નિર્જન વિસ્તારમાં શંકાસ્પદ ચીજોની ચકાસણી જેવા મુદ્દા પર ખાસ ધ્યાન અપાયું હતું. સાથે જ સ્થાનિક માછીમારો અને સાગર ખેડૂઓને દરિયાઈ સુરક્ષા માટે જાગૃતિ આપવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા

0: જમીનના સહારે સમૃદ્ધમાં દેખાતી શંકાસ્પદ બોટ અથવા હિલચાલ પર નજર રાખવામાં આવી અને આ વિસ્તારના અવાવરૂ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ aiirnews_abadને ફોલો કરશો. રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની યોજાયેલી કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરારથી વિકાસના નવા દ્વાર ખુલશે તેવી રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આશા વ્યક્ત કરી હતી. આ કરારને કારણે જિલ્લાના ઔદ્યોગિક પ્રવાસન અને રોજગાર વિકાસને નવી દિશા મળશે. રાજ્યમંત્રીએ વિકસિત નર્મદાથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મજબૂત પગલું ગણાવ્યું હતું.
1: કુદરતી સંસ્કૃતિ, કૃષિ આધારિત આદિવાસી સંસ્કૃતિ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને રહી છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થાનિક સંસાધનો પણ રોજગારી અને સ્વરોજગારીના નવા અવસરો ઉભા કરી રહ્યા છે.
0: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રાજ્ય જીએસટી વિભાગે બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડમાં બેની ધરપકડ કરી છે. 23 કરોડથી વધુની ખોટી વેરા શાખાની ચોરી આચરવાના કેસમાં શહેરની એક ભંગારની પેઢીના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બ્રાસના ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદો અને માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો તપાસમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 બાળકોને ઉગારવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન શહેરના 41થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સમિતિના માર્ગદર્શન મુજબ કુલ 44 બાળકોમાંથી 4 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 40 બાળકોને તેમના માતા પિતાને ભવિષ્યમાં બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે પરત સોંપવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, ખેડા અને દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. દરમિયાન લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
2: 28 જૂન તક સૌરાષ્ટ્ર કચ્છ મેં કોઈ થંડરસ્ટોર્મ વોર્નિંગ નહીં દિયે ગયા હૈ. ગુજરાત રિજિયન ઓર સૌરાષ્ટ્ર કચ્છ કી જો જિલ્લાએ હૈ ઇસમે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા અગલે 7 દિન તક. અધિકતમ તાપમાન હૈ ઇસમે અગલે 7 દિન તક કોઈ બડા બદલાવ નહીં રહેગા. આઇસોલેટેડ એક કા દુકા સ્થાન મેં રેન થંડરસ્ટોર્મ કા ભી પોસિબિલિટી રહેગા. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ 40.7 ડિગ્રી સેન્ટીગ્રેડ અહેમદાબાદ મેં. અભી પવન કા જો દિશા હૈ દક્ષિણ પશ્ચિમ સે પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ બની હુઈ હૈ. મનસૂન કા જો આજ સ્થિતિ હૈ મધ્ય અરબ સાગર કા કુછ હિસ્સો મેં આગે બઢે હુએ હૈ.
0: રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધી રહી છે, ત્યારે ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે મળસ કે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ભાવનગરમાં 47, સુરતના ઉમરપાડામાં 42 અને નર્મદાના સાગબારામાં 39 મિલીમીટર વરસાદ વરસ્યો છે. બોટાદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થયાના અહેવાલ છે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એ ની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1થી હરાવી સતત ત્રીજો વિજય મેળવ્યો છે. મેચની શરૂઆતમાં ભારત પ્રથમ સેટ 22-25થી હારી ગયું હતું, પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર લડત આપી હતી. ભારતે ત્રણેય સેટ 25-14, 25-22 અને 25-22થી જીતી મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે 3 મેચમાં 9 પોઈન્ટ મેળવી પુલ એ માં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ભારત હાલ 9 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને, જ્યારે ચાઇનીઝ તાઇપે 3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. કઝાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 1 પોઈન્ટ સાથે પાંચમા અને ન્યૂઝીલેન્ડ 0 પોઈન્ટ સાથે છેલ્લે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલ્ડિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1 વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: મિત્રો, આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય સવારના 7:20 થાય છે. હવે સાંભળીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. આજના કાર્યક્રમમાં આપણે સાંભળીશું કબીર અમૃતવાણી.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

મિત્રો, આ સાથે જ આજનો આ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ તો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર 7:45, 8 કલાકે દિલ્હીથી રિલે હિન્દી સમાચાર અંક સમાચાર પ્રભાત અને 8:15 મોર્નિંગ ન્યૂઝ.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટના બાદ 6 વ્યક્તિઓ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. દોહામાં ભારતીય દૂતાવાસે આજે જાહેરાત કરી હતી કે કતારના અધિકારીઓએ રવિવારે રાત્રે લાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને દોહા સ્થિત ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી શંકરે કહ્યું કે તેઓ દોહામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકોના પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગત રવિવારે રાત્રે કતારના સૌથી મોટા ગેસ સુવિધામાં વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે શહેરના મુખ્ય લિક્વિડફાઈડ નેચરલ ગેસ LNG પ્રોસેસિંગ સાઇટને રાસ લાફાન ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત બન્યો હતો. કતારના ઉર્જામંત્રી શાદ શેરીદા અલ કાબીએ જણાવ્યું કે વિસ્ફોટથી દેશના નિકાસ પર કોઈ અસર થશે નહીં. રાસ લાફાન બંદર વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ બંદર છે અને તેમાં વિશ્વની સૌથી મોટી LNG નિકાસ સુવિધા ઉપલબ્ધ છે. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. પોલીસે ગઈકાલે રાત્રે 6 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો અને તેમાંથી 4ની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ લખનૌ વિકાસ સત્તા મંડળ, અગ્નિશમન વિભાગ અને વીજળી વિભાગના 4 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે નિર્દેશ પર લખનૌ વિકાસ પ્રાધિકરણ, અગ્નિશમન વિભાગ ઓર વિદ્યુત વિભાગ કે 4 અધિકારીઓ કો ભી નિલંબિત કર દિયા ગયા હૈ. અલીગંજ પોલીસ ને BNS ઓર ઉત્તર પ્રદેશ અગ્નિશમન સેવા અધિનિયમ કી સંબંધિત ધારાઓ કે તહેત 6 નામઝદ આરોપીઓ ઓર અન્ય જિમ્મેદાર વ્યક્તિઓ કે ખિલાફ FIR દર્જ કી હૈ. રાજ્ય સરકાર ને આગ કી ઘટના કી ઉચ્ચ સ્તરીય જાંચ કે આદેશ દે દિયે હૈ. ઘટના કી જાંચ કે લિયે એક વિશેષ જાંચ દલ SIT કા ગઠન કિયા ગયા હૈ. કલ દોપહર લગી ભીષણ આગ મે કમ સે કમ 15 લોગો કી મોત હો ગઈ થી, જિનમે ઝ્યાદા 16 से 25 साल की उम्र के छात्र थे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: भारतीय मालवाहक 4 जहाज गत अठवाडिये होर्मुझ स्ट्रेट ने सफलतापूर्वक पार करी चुक्या छे, जेमा यूरिया, डी एमोनिया, फॉस्फेट और सल्फर ना वहन करता 4 मालवाहक जहाजों नो समावेश थाय छे. आ जहाजों हाल में आंध्र प्रदेश ना कृष्णपट्टनम और काकीनाड़ा बंदर, ओडिशा में पारादीप बंदर और गुजरात में मुंद्रा बंदर सहित समग्र देश में तेमना निर्धारित गंतव्य बंदरो तरफ आगळ वधी रह्या छे. मंत्रालये जणाव्युं हतुं के आ ताजी आयात देशना हालतना ખાતરના બફરને પૂરક બનાવવા અને ચાલુ કૃષિ જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે તરત જ માર્કેટમાં મૂકશે. તેમણે માહિતી આપી હતી કે દેશના સંગ્રહ કરેલા ખાતર સ્ટોકની સ્થિતિ 196 લાખ ટન છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 168 લાખ ટન હતી. ખાતરનું કુલ વેચાણ 153.4 લાખ ટન પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 140.02 લાખ ટનના વેચાણની સરખામણીમાં 13.2 લાખ ટનની વૃદ્ધિ થઈ છે. ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના વચગાળાના કરારના ભાગરૂપે અમેરિકન ટ્રેઝરીએ ઈરાની તેલ પરના પ્રતિબંધોને 60 દિવસ માટે માફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ બાદ ઈરાન તેના તેલના ઉત્પાદનો અન્ય દેશ સાથે વેચાણ કરી શકશે. સાંભળીએ એક અહેવાલ.
2: હોર્મુઝ જલડમરુ મધ્ય સે ગુજરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત આવાજાહી સુનિશ્ચિત કરને ઓર કિસી ભી તરહ કી ગલત ફહેમી યા અપ્રિય ઘટના સે બચને કે લિયે એક વિશેષ સંચાર વ્યવસ્થા સ્થાપિત કી જાયેગી. દોનો પક્ષો ને અમેરિકા, ઈરાન ઓર લેબનાન કે બીચ એક સમન્વય તંત્ર સ્થાપિત કરને પર ભી સહમતિ વ્યક્ત કી. ઇસકા ઉદ્દેશ્ય લેબનાન મે સૈન્ય ગતિવિધિયો કો સમાપ્ત કરના.

0: सकता है। इस बीच अमरीकी वित्त मंत्रालय ने ईरान से जुड़े तेल प्रतिबंधों में अस्थायी राहत देते हुए 60 दिनों के लिए एक विशेष लाइसेंस जारी किया है। इसके अंतर्गत ईरानी कच्चे तेल के उत्पादन, आपूर्ति और बिक्री की अनुमति दी गई है। यह छूट 21 अगस्त तक प्रभावी रहेगी। मैं विशेष शुक्ला।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન પદ્મ પુરસ્કારો 2026 એનાયત કરશે। રાષ્ટ્રપતિ 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે। ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી, પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિક અને ક્રિકેટર રોહિત શર્મા સહિત 65 અગ્રણી હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો પ્રાપ્ત કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરશો।

0: સમારોહ દરમિયાન પદ્મ પુરસ્કારો 2026 એનાયત કરશે. રાષ્ટ્રપતિ 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મવિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી, પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિક અને ક્રિકેટર રોહિત શર્મા સહિત 65 અગ્રણી હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો પ્રાપ્ત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રના પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. આ પોર્ટલનું લોન્ચિંગ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને કામગીરીમાં સરળતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પોર્ટલ ખેડૂતો, સભ્ય સંસ્થાઓ અને હિસ્સેદારોના હિતમાં હરાજી સંબંધિત પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા માટે, એકંદરની કામગીરીને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે તેવી અપેક્ષા છે. ભારત મોરક્કો સંયુક્ત કાર્યકારી જૂથની આતંકવાદ વિરોધી બીજી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની સહ અધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર વિનોદ બહાદે અને મોરક્કોના રાષ્ટ્રીય ન્યાયિક પોલીસના વડા હિચામ બાલીએ કરી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સરહદ પાર આતંકવાદ સહિત તેની સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓની પણ સ્પષ્ટપણે નિંદા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગઈકાલે નવી દિલ્હીમાં ચાલી રહેલી 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકની બાજુમાં આ વાતચીત થઈ હતી. બેઠકમાં શ્રી ડોભાલે ભાર મૂક્યો હતો કે સ્થિર, અનુમાનિત અને રચનાત્મક દ્વિપક્ષી સંબંધો બંને પક્ષો વચ્ચે વધુ ગાઢ વિશ્વાસ બનાવશે. ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગની પ્રારંભિક મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 2024માં ચીનના એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની તેમની ટક્કર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે, જ્યાં ભારત 2-1 વિજય સાથે વિજય બન્યું હતું. છેલ્લા 10 વર્ષમાં ભારત 17 મેચોમાં અપરાજિત રહ્યું છે, જેમાં 15 જીત અને 2 ડ્રોનો સમાવેશ થાય છે. બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને તન્વી શર્મા આજથી કેલિફોર્નિયામાં શરૂ થઈ રહેલી US ઓપન સુપર ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમશે. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1 હરાવી સતત 3જો વિજય મેળવ્યો હતો. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે તમામ અખબારોમાં લખનૌમાં કોચિંગ ક્લાસમાં આગ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર લખે છે કે લખનૌ કોચિંગ સેન્ટરમાં આગ, 15 બુઝાયા, મોટાભાગના વિદ્યાર્થીઓ. જ્યારે નવ ગુજરાત સમય અને ફુલછાપ લખે છે કે લખનૌમાં કોચિંગ ક્લાસ બન્યો લાક્ષાગૃહ, 15 જીવતા ભૂંજાયા. અન્ય સમાચારોમાં ઈરાન રોજ 20 લાખ બેરલ ક્રૂડ વેચશે, હોર્મુઝ ખોલશે. નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે, RBI. કતારના ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટથી ભારતીય સહિત 13ના મોત જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગ ઘટના બાદ 6 વ્યક્તિ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

સાથે આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ. સમય થયો છે સવારના 8:30 અને હવે માણીશું આપણા સૌનો મનપસંદ કાર્યક્રમ ચિત્રલોક. અને મિત્રો, હિન્દી ફિલ્મ સંગીતના આજના કાર્યક્રમમાં હું છું આપની સાથે આપની રેડિયો દોસ્ત સમીના શેખ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
6: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
5: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
7: અલકા યાજ્ઞિક અને બાબુલ સુપ્રિયોને સાંભળીએ સાજિદ વાજિદના સંગીતમાં. ફિલ્મ છે ક્યા યહી પ્યાર હૈ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: જરાક ઉભો તો રે મચ્છર,
3: અમે તને જન્મવાસ નહીં દઈએ.
4: પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું.
5: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું.
4: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું.
0: અમે મચ્છરદાનીમાં સુઈશું.
3: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
6: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત

સાથીઓ, આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક આકાશવાણીના આપણા ગોધરા કેન્દ્ર પરથી. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ સમીરની રચનામાં હમ તુમ્હારે હે સનમ ફિલ્મનું આ સુંદર મજાનું ગીત. સંગીતનો તાલ છે બાલી બ્રહ્મભટ્ટનો અને ગાયક છે ઉદિત નારાયણ અને બાલી બ્રહ્મભટ્ટ.

દોસ્તો, આનંદ બક્ષીની શબ્દ રચનામાં હવે સાંભળીએ યાદે ફિલ્મનું ગીત. સંગીત છે અનુ મલિકનું અને ગાયક કલાકારો છે કવિતા કૃષ્ણમૂર્તિ, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને હેમાસર દેસાઈ.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ. સમય થયો છે સવારના બરાબર 10 કલાક. હવે પ્રસ્તુત છે વન મૂવી સોંગ્સનો કાર્યક્રમ.

મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માણીશું ઈસવીસન 1979માં રિલીઝ થયેલી અને યશ ચોપરા દ્વારા નિર્દેશિત થયેલી ફિલ્મ કાલા પથ્થરના સુમધુર ગીતો.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ઈસવી સન 1979માં રિલીઝ થયેલી અને યશ ચોપરા દ્વારા નિર્દેશિત થયેલી ફિલ્મ કાલાપથ્થરના સુમધુર ગીતો. અને મિત્રો, આ સાથે જ આજનો વન મૂવી સોંગ્સનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

સાથે આ પ્રસંગ આપ માણી રહ્યા હતા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. હવે થોડી જ વારમાં આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

થયો છે હિન્દી ફિલ્મ સંગીતનો. કાર્યક્રમની શરૂઆત કરીશું આહિસ્તા આહિસ્તા ફિલ્મના ગીતથી, યુગલ સ્વર આશા ભોસલે અને અનવરનો.

હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમના અંતમાં રજૂ કરીશું અંદર બહાર ફિલ્મનું આ ગીત, સ્વર શૈલેન્દ્ર સિંઘ અને આશા ભોસલેનો.

આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપણે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આજે રજૂ કરીશું નીરજ પાઠકના અવાજમાં કેટલીક રચનાઓ. સૌપ્રથમ સાંભળીએ અવિનાશ વ્યાસની રચના.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સ્ટુડિયો ક્લોકમાં 11 વાગવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં પ્રસ્તુત કરીશું અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઉછાળા બાદ સેન્સેક્સ અને નિફટીમાં સામાન્ય વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વેપાર આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમાર, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ થવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. ઇઝરાયેલ અને લેબેનોન શાંતિ વાટાઘાટોનો નવો તબક્કો યોજાશે. અમેરિકાએ ઇરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વર્ષ 2018-19ના સ્કોલરશીપ કૌભાંડના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી. ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે ઉર્જા રાજ્યમંત્રીના હસ્તે 93 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અમદાવાદના વાસણા બેરેજના માત્ર 35 દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ થઈ. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના ઉદ્દેશથી વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઇવ અંતર્ગત 44 બાળકોને ઉગારવામાં આવ્યા. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને આગામી 2 દિવસ આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદ.

0: ની આગાહી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે હેલો આપકી આવાજ. હેલો આકાશવાણી આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
4: નમસ્કાર મિત્રો, હેલો હેલો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના સફરમાં આપની સાથે આપની હમસફર હું છું ઈશિતા. સ્વાગત કરું છું આપનું અને હાજર છું આપની પસંદગીના ગીતો અને વાતો સાથે. મિત્રો, આપણે સૌ કાગ ડોળે વરસાદની રાહ જોઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે હવે તો મેઘરાજા મહેર કરે તો સારું. 21 જૂન એટલે કે આ રવિવારે વિશ્વ યોગ દિવસ હતો અને આપણે તેની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરી. તો આવો શરૂ કરીએ આજનો કાર્યક્રમ વાતો અને ગીતોના સિલસિલા સાથે. હેલો હેલો
5: હેલો હેલો.
4: હા જી,
5: કેમ છો?
4: બસ મજામાં. કોણ બોલો છો અને ક્યાંથી બોલો છો?
5: બરકતભાઈ, વાંકાનેર.
4: વાંકાનેર થી બરકતભાઈ, શું કરો છો આપ?
5: અત્યારે તો નિવૃત્ત છું. પેલા હું કોન્ટ્રાક્ટર હતો.
4: હાલમાં શું કરો છો?
5: હાલમાં બસ પ્રભુ ભજન.
4: નિવૃત્ત જીવનનો આનંદ લો છો. રેડિયો સાંભળો છો?
5: રેડિયો ડેઇલી 1966 થી.
4: એમાં ખાસ કયા કાર્યક્રમો સાંભળો છો?
5: વધારે તો સવારમાં જે આપણું રેડિયો સ્ટેશન ખુલે અને એનું જે સંગીત આવે એ બહુ મજા આવતી. અને પછી એક ને વિશે સમાચાર ને જય જવાનો માટેનો કાર્યક્રમ એ ટાઈમ હોય સાંભળવાનો. અને રાતે પછી પેલા ઓલું સવિનય નિવેદન આવતું ને ઓલા નાટક આવતા ને એ બધું. ને અત્યારે વિવિધ ભારતી કાર્યક્રમ આવે છે એ સાંભળો.
4: તો સમાચાર તમે સાંભળો છો તો તમને ખબર રહેતી હશે કે હમણાં આપણે 21 જૂને રવિવારે વિશ્વ યોગ દિવસ ઉજવ્યો. હા, તો એના વિશે તમે કઈ જાણો છો? યોગ શું છે?
5: મારો અનુભવ કહું તો ગઈકાલે અમારું જે મંદિર છે ને અમારું જમાત ખાનું, અમે બધા એકઠા થયા હતા સવારે 6 વાગે અને એક્સરસાઇઝ કરી અને દોડ લગાવી બધા મહિલા અને પુરુષો ભેરા થઈ. અને પછી આ યોગ વિશે પોતપોતાના મંતવ્યો જે હતા એ બધાને બધાએ રજૂ કર્યા. અને જીવનમાં જો સુખરૂપ જીવવું હોય થોડો થોડો યોગ કાયમ માટે ચાલુ રાખવો જોઈએ અને ચાલવાનું ચાલુ રાખવું જોઈએ.
4: યોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે. બરાબર.
5: મને લગભગ 79 વર્ષ થઈ ગયા.
4: તો બોલો, આજે કયું ગીત સાંભળવું છે?
5: મને આજે તલાશનું આજ તો ચુનલી રાતમાં એ ગીત સાંભળવું છે.
4: તો આવો સંભળાવીએ તમને તમારી પસંદનું આ ગીત.

0: હેલો હેલો,
1: હા, હેલો હેલો, કેમ છો બેન?
0: બસ મજામાં. કોણ બોલો છો ને ક્યાંથી બોલો છો?
1: મેં કચ્છ જિલ્લાના નવા અંજારથી વાત કરું છું બેન.
0: હા જી, શું નામ આપનું?
1: એ અબ્દુલ કાદર ખત્રી.
0: શું કરો છો આપ?
1: બસ, અમારે તો આ હસ્તકલાનું જ કામ છે, અને અમારી કચ્છમાં તો તમને ખ્યાલ જ છે કે ચોડી ચપોરની હસ્તકલા થાય છે, એવી રીતે ભુજોડીમાં વણાટનું કામ થાય છે, વણકર
0: હા જી,
1: જે વણાટનું કામ કરે છે. અને આમ જોવા જઈએ તો દરેકે દરેક જગ્યાએ હાથ ભરત, મોતી ભરત, એ બધું ઘણું હાથથી કામ થાય છે, અને હાથથી થાય હસ્તકલા. હસ્તકલા આપણે એને કહી શકીએ કે એક દુર્ગમ વિસ્તારમાં, ગામડામાં બેન, જ્યાં કઈ કાંઈ પણ જેને કહેવાય ને કે પાણીના પણ સાંસ હોય ત્યાં

0: બિચારી તોય દોરાથી પોતાની રોજી રોટી મેળવે છે, એ જ સાચી હસ્તકલા છે.
1: હવે એમ કહો કે ત્યાં અત્યારે ઋતુ કેવી છે, વરસાદ છે નથી શું છે?
0: ના ના, વરસાદ નથી બેન, વરસાદ નથી અમારે કચ્છમાં, નથી બિલકુલ નથી.
1: હજી
0: પણ નથી પડ્યો એમ, જેને કહેવાય ને કે વાદળા ઘેરાય છે અને આતતાડી આપીને ચાલ્યા જાય છે. હા, ગરમી છે અને પવન પણ લાગે છે અને તાપે છે, તો પણ તાપ એવો છે ને કે એકદમ બપોરના, એકદમ મધ્ય બપોરના કેવો પડે એવો તાપ પડી રહ્યો.
1: હવે 21મી ના રવિવારે વિશ્વ યોગ દિવસ ગયો, તમને ખબર છે?
0: હા, વિશ્વ યોગ દિવસ સમાપ્ત થઈ ગયો અને ઘણા લોકોએ ભાગ લીધો અને એનો કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું દરેક દરેક જગ્યાએ. અંજાર, અમારા અંજાર શહેરમાં ટાઉન હોલ છે ને, મોટી જગ્યા વિશાળ,
1: અને
0: લોકો ભેગા થયા અને બધું એને જેને કહેવાય ને કે સારો એવો પ્રતિસાદ મળ્યો અને લોકો યોગને હજી પણ સમજે, શરીર નિરોગી રહે છે અને દરરોજ કરવું જોઈએ, એક દિવસ માટે નહીં, દરરોજ નિયમિત યોગ કરવું જોઈએ. આપણે માંદગીથી દવાથી બધી રીતે બચી શકીએ, બરાબર ને?
1: કયું ગીત સાંભળશો?
0: આજે લતા મંગેશકરના અવાજમાં કોઈ પસંદગી આવી હોય તો એમાંથી જ બગાડી દેજો, બીજાની સાથે કોઈ પણ એમ, જૂના કલાકાર મુકેશ છે અને મોહમ્મદ રફી જે પણ હોય તેના આપણો જોઈન્ટ કરી દેજો ગીત, બરાબર ને? તો શું બહુજન હિતાય અને બહુજન સુખાય, આપણો એક જ ગીતમાં બે મિત્રોને સમાવેશ મળી શકે તો એક, હજી એક મિત્રને ન્યાય મળી શકે એવું મારી ભાવના છે, શ્રોતા મિત્રો પ્રત્યે ભાવના છે અને આકાશવાણીનો સમય બચાવવું એ પણ મારી ભાવના છે, બરાબર ને?
1: તો સંભળાવીએ તમને તમારી પસંદનું ગીત. હેલો, હેલો,
2: હું કચ્છ અંજાર થી અલીભાઈ ખત્રી વાત કરું છું.
1: શું કરો છો આપ?
2: અમે ખત્રી કામ કરીએ બેન, કપડા ને કલર.
1: કેવા પ્રકારનું કામ છે તમારું?
2: કામ અમારું કોટન નું હોય અને મોડલ સીટ ની જે સાડીઓ આવે છે, ટીસુ પલ્લી વાળી, એ પણ ડાઈન કરવાની હોય અને કોટન નું કપડું પણ હોય, એ કલર કરવાનું હોય.
1: હવે તમને કઈ ખબર છે વિશ્વ યોગ દિવસ ઉપર કઈ કહી શકો?
2: હા, વિશ્વ યોગ દિવસ હમણાં જ 21 તારીખ ના હતો. હા, તો ના કરવું જોઈએ, યોગ તો બહુ સારી વસ્તુ છે શરીર માટે, તો એમાં તંદુરસ્તી જળવાઈ રહે આપણા શરીર ની.
1: સારું, બોલો કયું ગીત સાંભળશો?
2: હા, તો આજે બેન ફિલ્મ છે આ પાય બહાર આય, રફી સાહેબ અને લતાજી એ ગીત ગાયેલ છે.
1: હા,
2: મુજે તેરી મોહબ્બત કા સહારા,
1: તો સંભળાવીએ તમારી પસંદ નું આ ગીત.

0: 96.7 विविध भारती पर अपनी पसंद के गीत सुनने के लिए कॉल कीजिए हमारे फोन इन प्रोग्राम हेलो हेलो में।
1: हेलो हेलो बोल के मेरे आजू बाजू ढोल के।
0: अहमदाबाद का कोड है 079 और हमारा नंबर है 2754-2672 और 2754-1942। नंबर एक बार फिर से सुन लीजिए 2754-2672 और 2754-1942। हर सोमवार सुबह 10 बजे से 11 बजे के बीच बस अपना फोन उठाइए और जुड़ जाइए हमारे साथ। आप कहेंगे हम सुनेंगे और सुनेगा पूरा गुजरात। तो बस फोन उठाइए, नंबर मिलाइए और कहिए हेलो हेलो मेरा गाना चला दो।
2: हेलो हेलो
3: अरुण धाड़वे दक्षिण सोसायटी मणिनगर थी बोलू।
2: हाँ जी बोलो, आप शू करो छो?
3: અમારું એસે બિઝનેસ છે, લેબોરેટરી ગ્લાસ કાચનાનું બનાવીએ છીએ.
2: હા સમજી ગઈ, પ્રેક્ટિકલ માટે જે ઉપયોગમાં આવે.
3: હા કાચના જે બી સાથે લેબોરેટરીમાં વપરાય અમે મેન્યુફેક્ચરિંગ બને એ વર્ષો હાથે છે, નાનું કામ છે આપણું.
2: આજે કયું ગીત સાંભળશો?
3: ફાધર્સ ડે બહુ સારો, જીવનનો બહુ સારો અને આનંદનો દિવસ હતો મારા માટે પણ અને બધા માટે હોય છે.
2: જી
3: મા બાપે આપણા જીવનના મોટા મોટા ગુરુ છે.
2: જી બિલકુલ,
3: એમના જેવા ગુરુ મળવું બી બહુ આનંદની વાત હોય છે.
2: જી બિલકુલ,
3: એમણે મને ઘણું બધું આપ્યું છે, એમના વિશે આ એક ગીત સંભળાવશું તો સારું રહેશે.
2: હા જી બોલો, કયું ગીત સાંભળશો?
3: હમ સાથ સાથ હૈનું, એટલે જે મા બાપ વિશે વર્ષે એ સંભળાવશો તો જરૂર આનંદ.
2: ચોક્કસ, તો તમને સંભળાવીએ તમારી પસંદનું આ ગીત.
1: ये तो सच है के

0: हेलो हेलो,
1: हाँ नमस्कार जी। सबीर
0: नमस्कार। कौन बोलो छो?
1: भाई बोलू जो अमदावाद सरखेज फतेहपुर फतेहवाड़ी जी।
0: हाँ, शू करो छो आप?
1: હું રિટાયરમેન્ટ છું બેન, રેડિયો સાંભળીએ છીએ,
0: રેડિયોમાં ખાસ કયા કાર્યક્રમો સાંભળો છો?
1: લગભગ બધા તમને સારા લાગે છે
0: સમાચાર ને પણ સાંભળો છો?
1: આ સમાચાર? દરેક સમાચાર દરેક વાળા મળે. હા, અમારી ફેમિલીમાં મારી વાઇફ છે,
0: જી
1: છોકરો છે, પોતરો છે.
0: બરાબર. આપ શું કરતા હતા પહેલા?
1: હા, હું ટેલર કામ કરતો હતો બેન.
0: ટેલર કામ કરતા હતા?
1: હા, મોતિયાનો પ્રયોગ થયા પછી બંધ કરી દીધું.
0: તો ત્યારના અને અત્યારના માં કઈ ફેર લાગે છે તમને?
1: ઘણો ફેર છે બેન.
0: કેવી રીતનો?
1: તે વખતે કામ એટલું હતું ને કે નવરાત નહોતા રહેતા, અમે રેડીમેડ વધી ગયું છે. રેડીમેડ વધી ગયું એટલે 50% ફેર પડી ગયો.
0: કયું ગીત સાંભળશો બોલો?
1: ગોપી પિક્ચર નું સુખ કે સસ્તાથી આપી દો ને.
0: તો ચાલો તમને સંભળાવીએ તમારી પસંદનું ગીત.

0: हेलो हेलो,
1: हाँ जी नमस्कार।
0: नमस्कार, कौन बोलो छो?
1: हूँ गिरनार ની તળેટી માં વસેલા શહેર જૂનાગઢ થી કિરીટ સોલંકી વાત કરું છું।
0: બોલો બોલો, આપ શું કરો છો?
1: મારું સિલાઈ નું કામ કરે છે, ટેલરિંગ નું, અને હું અને મારી સાથે છે બીમતી કીર્તિ સોલંકી,
0: તેઓ પણ આપની સાથે જ કામ કરે છે?
1: એટલે એવું ઘરનું કામ, સાડી ના પોલ મૂકવાના છે, એવું બધું કામ એ લોકો ઘરના સંભાળતા હોય, એટલે અમુક પછી અમે લોકો રસોઈ કામ માં એને મદદ કરતા હોય, એટલે અરસ પરસ આવી રીતે જિંદગી નો રથ છે એ હાઈલે રાખે છે। બસ ગીત સાંભળવું છે, ફિલ્મ એક ની ભૂલ નું, અને ગીત ના શબ્દો છે હમ તુમસે પ્યાર ન કરતે તો તુમ ક્યા કરો।
0: તો સંભળાવીએ તમને તમારી પસંદ નું આ ગીત।
1: ઓકે, થેન્ક યુ।

0: મિત્રો, આપણે તો ઈચ્છીએ કે આપણે સતત વાતો કરતા રહીએ અને વાતો અને ગીતોનો આ અવિરત પ્રવાહ ચાલતો રહે, પણ સમય આપણને તેમ કરતા રૂકી રહ્યો છે. આજના આ કાર્યક્રમનો સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે, પણ હા, આપ ફોન કરતા રહેજો અને સાંભળતા રહેજો આકાશવાણી, અને અમને આમ જ મળતા રહેજો. તો ફરી મળીશું આવા જ કોઈક કાર્યક્રમ સાથે. અત્યારે આપની રજા લઈશું. ઈશિતાના નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો.
5: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

0: શ્રોતા મિત્રો, ગજેન્દ્ર વર્મા અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નય ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
0: શ્રોતા મિત્રો, બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપ્યું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં ઈડીના ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડા. દેશમાં 5 લાખથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો. અમેરિકાના યજમાન પદે વોશિંગ્ટનમાં ઇઝરાયેલ અને લેબેનોનના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો યોજાશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ. આજથી રાજ્યમાં 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંતરિયાળ વિસ્તારના બાળકોને શિક્ષણ આપવા માટે અગરિયા વિસ્તારમાં સ્કૂલ ઓન વ્હીલ્સ બસનો શુભારંભ કર્યો. કચ્છના નાનારણમાં આવેલા ઘુડખર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે બંધ રહેશે. રાજપીપળા કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજે બિહાર, અરૂણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, તેલંગાણા, કેરળ અને દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1થી, જ્યારે નોર્વેએ ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2થી પરાજય આપ્યો. અને હોકીમાં ભારતીય પુરૂષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ દર વર્ષે 23મી જૂને એટલે કે આજે ઉજવવામાં આવશે. આ દિવસનો હેતુ સમાજમાં વિધવાઓની સ્થિતિ, તેમના અધિકારો અને તેમના પડકારો અને ગૌરવપૂર્ણ જીવન તરફના તેમના માર્ગ વિશે જાગૃતિ લાવવાનો છે. આજે વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ

0: એ વિધવાઓ સામાજિક ઉપેક્ષા, નાણાકીય અસુરક્ષા, મિલકતના વિવાદો અને માનસિક એકલતા જેવી સમસ્યાઓનો સામનો કરે છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ આપણને એ હકીકત પર ચિંતન કરવાની તક આપે છે કે સ્ત્રીની ઓળખ ફક્ત તેના વૈવાહિક દરજ્જા દ્વારા જ નહીં, પરંતુ તેના વ્યક્તિત્વ, તેની ક્ષમતાઓ અને તેના અધિકારો દ્વારા પણ નક્કી થાય છે. વિધવાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવાની અને તેમને સમાન તક અને સન્માન પ્રદાન કરવાની સમાજની જવાબદારી છે. ડોક્ટર દ્રષ્ટિ પટેલ આ મહત્વપૂર્ણ વિષય પર પ્રકાશ પાડતી એક ખાસ વાત રજૂ કરશે. આલેખ છે નીતિ પટેલનો. તો ચાલો આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ નિમિત્તે આ ખાસ વાર્તાલાપ સાંભળીએ.
1: નમસ્કાર. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ. શ્રોતા મિત્રો, આ દિવસ શા માટે અને એની શું જરૂર છે એ વિશે આજના આ કાર્યક્રમમાં કેટલાક વિચારો રજૂ કરવા છે. દુનિયાભરની ઘણી સ્ત્રીઓ માટે પતિને ગુમાવવાનું દુઃખ તેમના મૂળભૂત અધિકારો અને સ્વમાનભર્યું જીવન જીવવા સામે મોટો પડકાર બની રહે છે. જ્યારે કોઈ સ્ત્રી પોતાનો જીવનસાથી ગુમાવે છે ત્યારે તે માત્ર એક વ્યક્તિને નથી ગુમાવતી, પરંતુ ઘણીવાર પોતાનો સામાજિક દરજ્જો, આર્થિક સુરક્ષા અને ખાસ તો પોતાના માનવ અધિકારો પણ ગુમાવી બેસે છે. સદીઓ જૂના રૂઢિચુસ્ત નિયમો અને પિતૃ સત્તાક માનસિકતાને કારણે વિધવાઓને અન્યાય, શોષણ અને એકલતાનો ભોગ બનવું પડે છે. વિશ્વભરમાં લગભગ 26 કરોડથી વધુ સ્ત્રીઓ વિધવાઓ હોવાનું આંકડાઓ કહે છે. વિચારો તો ખરા, 58 કરોડથી વધુ બાળકો વિધવા માતાઓના ઉછેર પર નભે છે. જો એક માતા ગરીબી અને ભેદભાવમાં જીવતી હોય તો તેની સીધી અસર આવનારી પેઢીઓ પર પડે છે. આ એક સામાજિક સાંકળ છે. જો આપણે આ સાંકળને મજબૂત નહીં કરીએ તો આપણે એક સ્વસ્થ સમાજની કલ્પના કેવી રીતે કરીશું? સશસ્ત્ર સંઘર્ષો, સામાજિક, આર્થિક કે ધાર્મિક સહિતના અનેક કારણોથી થતા વિસ્થાપન અને સ્થળાંતરને કારણે વિધવા બનતી સ્ત્રીઓની સ્થિતિ મુશ્કેલ બને છે. કોવિડ જેવી મહામારીને કારણે પણ મોટી સંખ્યામાં મહિલાઓ વિધવા બની, તો એવી અસંખ્ય મહિલાઓ છે જેમના પતિ કોઈ કારણે ગુમ કે ગાયબ થઈ ગયા હોવાને લીધે તેમને વિધવાઓ જેવું જીવન પસાર કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે વિધવાઓના વ્યક્તિગત અનુભવો અને જરૂરિયાતો પ્રત્યે જાગૃતિ ફેલાય અને દરેક પ્રકારે તેમને સન્માનભર્યું જીવન જીવવા મળે. અનેક દસકાઓથી વિધવાઓને વારસાના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહી છે. જીવનભરના સાથી એવા પતિના મૃત્યુ પછી સ્ત્રી પાસેથી મિલકત પડાવી લેવાય છે, કે પછી પૂર્વગ્રહો, અંધશ્રદ્ધા, વહેમ કે શંકાના કારણોસર તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે. વિશ્વભરમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને વૃદ્ધાવસ્થાના પેન્શન મળવાની શક્યતા ઘણી ઓછી હોય છે, એટલે પતિના મૃત્યુ બાદ મહિલાઓને નિરાધાર બનવું પડે છે. વિધવાઓ પાસે પોતાનું અને સંતાનોનું ભરણ પોષણ કરવા માટે બેંક ખાતાની સુવિધા ન હોય તેવું પણ બને. નિરાધાર માતાવાળા પરિવારો અને એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ ગરીબીના બોજા હેઠળ વધુ દબાતી જાય છે. સમગ્ર વિશ્વ ડિજિટલ ટેકનોલોજી અને સંપર્કના નવા માધ્યમોથી નજીક આવી રહ્યું છે, ત્યારે વિધવા જીવન જીવતી અને મુશ્કેલી અનુભવતી મહિલાઓના પ્રશ્નો પર ધ્યાન આપવાની ફરજ આપણા સૌની બની રહે છે. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિધવાઓની સમસ્યાઓ અને તેમના અનુભવો તરફ લોકોનું ધ્યાન ખેંચવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે 2011થી 23 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે નિશ્ચિત કરવામાં આવ્યો છે. વિશ્વભરની લાખો વિધવાઓ અને તેમના પર આશ્રિત સંતાનો કે પરિવારજનોને નડતી ગરીબી, પ્રણાલીગત અન્યાય અને સામાજિક બહિષ્કારની સમસ્યાઓ દૂર કરવા માટે આ દિવસ સમર્પિત છે. ઇનવિઝિબલ ક્રાઇસિસ એટલે કે અદ્રશ્ય કટોકટી તરીકે ઓળખાતું વૈધવ્ય વૈશ્વિક સ્તરે અંદાજે 26 થી 30 કરોડ મહિલાઓને અસર કરે છે, જેમાંથી લગભગ દર 10માંથી 1 મહિલા અત્યંત ગરીબી

માં જીવન જીવે છે. સંસ્કૃત ભાષામાં ધવ એટલે પતિ અથવા પુરુષ. જે સ્ત્રીનો પતિ હયાત હોય તે સધવા અને જેનો પતિ હયાત ન હોય તે વિધવા. પરંપરાથી પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં વિધવાઓ અશુભ મનાતી, કોઈ પણ શુભ પ્રસંગે તેમની હાજરી અઇચ્છનીય ગણાતી નહીં. આ પ્રકારની માન્યતાઓ વચ્ચે આજે પણ સમાજ વિધવાને અનેક સંદર્ભોમાં સમાન હક અને દરજ્જાથી વંચિત રાખે છે. ભારતમાં 19મી સદીના સમાજ સુધારા આંદોલને સ્ત્રીઓના સામાજિક દરજ્જાને કેન્દ્રવર્તી સ્થાન આપ્યું. તેમાં વિશેષ કરીને વિધવાઓની પરિસ્થિતિ સુધારવા માટે અને વિધવા વિવાહના મુદ્દે અસરકારક પ્રયત્નો થયા. 19મી સદીમાં હિન્દુઓની ઉપલી જ્ઞાતિઓમાં વિધવાઓ પર અનેક સામાજિક ધાર્મિક બંધનો હતા, જેવા કે મુંડન કરાવવું, અલૂણું ખાવું કે એકવાર ખાવું, શૃંગાર કરવા નહીં, ખૂણો પાળવો વગેરે. ઈસવીસન 1829માં સતી પ્રથા પ્રતિબંધ ધારો અને 1856માં હિન્દુ જાતિની વિધવાઓના લગ્ન બાબત કાયદાની સર્વે હરકતો દૂર કરવા ધારો, આ બંને કાયદાઓ સમાજ સુધારા આંદોલનના પરિણામો હતા. વિધવા મહિલાઓની પરિસ્થિતિ બદલવાની પ્રેરણા ધ લુંબા ફાઉન્ડેશનના સ્થાપક લોર્ડ રાજ લુંબા પાસેથી મળે છે. તેમની માતા પંજાબમાં રહેતા શ્રીમતી પુષ્પાવતી લુંબા 1954 બન્યા. તેમના પર 7 બાળકોની જવાબદારી હતી. તે સમયે સમાજની ટીકાઓ વચ્ચે પણ તેમણે હિંમત ન હારી. પુષ્પાવતીજીના જીવન અને તેમણે કરેલા સંઘર્ષમાંથી જ વિશ્વભરની વિધવાઓ માટે એક આંદોલન જન્મ્યું. 25 વર્ષથી વધુ સમયથી કાર્યરત ધ લુંબા ફાઉન્ડેશન વૈશ્વિક સ્તરે વિધવાઓના અધિકારોનું સમર્થન કરે છે. આ ફાઉન્ડેશને એવા અભિયાનનું નેતૃત્વ કર્યું જેના પરિણામે 2011માં યુનાઇટેડ નેશન્સે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, ઇન્ટરનેશનલ વિડોઝ ડેની જાહેરાત કરી. કોઈપણ વિધવાને સહન ન કરવું પડે, વિકાસની ગતિમાં એ પાછળ રહી ન જાય એ માટે આ સંસ્થા કાર્યરત છે. આ દિવસનો મુખ્ય હેતુ વૈધવ્યને માત્ર એક વ્યક્તિગત કે ખાનગી દુર્ઘટના તરીકે રાખવાને બદલે તેને માનવ અધિકારો અને વૈશ્વિક વિકાસની મુખ્ય ધારાની પ્રાથમિકતા બનાવવાનો છે. આ દિવસના કેટલાક હેતુઓ પણ આપણે જાણીએ. વિધવાઓ જ્યારે તેમના ઘરની મુખ્ય આવક ગુમાવે છે, ધિરાણ મેળવવામાં અસમર્થ બને છે અથવા વેતનમાં ભેદભાવનો સામનો કરે છે, ત્યારે તેઓ જે ગરીબીની સ્થિતિમાં ધકેલાઈ જાય છે તેની સામે લડવું. વિધવાઓને તેમના હકના વારસા, જમીનની માલિકી અથવા તો તેમના બાળકોના પાલન પોષણનો હક નકારતા રૂઢિગત અને ધાર્મિક કાયદાઓને પડકારવા. હિંસક અથવા અપમાનજનક શોક અને અંતિમ સંસ્કારની વિધિઓને વ્યવસ્થિત રીતે નાબૂદ કરવી. વિધવાઓને અપશુકનિયાળ, શ્રાપિત અથવા સામાજિક રીતે બહિષ્કૃત ગણતા ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક કલંકોને દૂર કરવા. અને એ વાત પર ભાર મૂકવો કે જો લાખો વિધવાઓ પ્રત્યે ધ્યાન નહીં અપાય, તેમને પાછળ છોડી દેવામાં આવશે, તો સ્ત્રી પુરુષ સમાનતા અને ગરીબીનો અંત કેવી રીતે આવશે? વૈશ્વિક સ્તરે આનું અમલીકરણ સંયુક્ત રાષ્ટ્રની યુએન વિમેન સહિતની સંસ્થાઓ, વિવિધ દેશોની સરકારો અને બિનસરકારી સંસ્થાઓ જેવી કે ગ્લોબલ ફંડ ફોર વિડોઝના સંયુક્ત પ્રયાસો દ્વારા થાય છે. નાણાકીય સાક્ષરતા, સૂક્ષ્મ ધિરાણ એટલે કે માઇક્રોલોન અને વ્યવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો વિધવાઓ સ્વતંત્ર આજીવિકા મેળવી શકે. 2012 પછી લુંબા ફાઉન્ડેશને ભારતમાં તેના કેટલાક મહત્વાકાંક્ષી કાર્યક્રમો શરૂ કર્યા. સીવણ મશીન અને કૌશલ્ય પહેલ દ્વારા હજારો વિધવાઓને કપડાં બનાવવાની તાલીમ મળી, સાથે સીવવાનું મશીન આપવામાં આવ્યું. જેલની અંદરની વિધવાઓ અને વારાણસીની વિધવાઓને ટેકો આપતી યોજનાઓ પણ અમલમાં મુકાઈ. વારાણસીમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમ અંતર્ગત 5000 મહિલાઓને તાલીમ અને સાધનો આપવામાં આવ્યા હતા. વિધવાપણું કે વૈધ

ભવ્ય એ માત્ર વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ એક વૈશ્વિક માનવ અધિકારનો મુદ્દો પણ છે, જે ઊંડે સુધી રહેલી સાંસ્કૃતિક પ્રથાઓ, કાયદાકીય અન્યાય અને સામાજિક ઉપેક્ષા દ્વારા ટકી રહ્યો છે. આ વાસ્તવિકતાને બદલવા માટે આંતરરાષ્ટ્રીય જાગૃતિ, રાજકીય ઈચ્છાશક્તિ અને સામૂહિક પગલાંની જરૂર છે. એવું જોવા મળે છે કે પરિવારો આર્થિક જવાબદારીઓથી બચવા માટે વૃદ્ધ અથવા અસહાય વિધવાઓને તરછોડી દે છે. આવી હજારો મહિલાઓ વૃંદાવન અને વારાણસી જેવા શહેરોમાં સ્થળાંતર કરીને નાની ઓરડીવાળા આશ્રમોમાં રહે છે અથવા ભિક્ષા અને દાન પર નિર્ભર રહે છે. પરંપરાગત ભારતીય પરિવારોમાં મોટાભાગની મહિલાઓ પાસે સ્વતંત્ર આવક, બેંક ખાતું કે નાણાકીય સાક્ષરતા હોતી નથી. તેથી પતિના અચાનક મૃત્યુથી તેઓ લાચાર બને છે, તેમનું શોષણ થાય છે. ભારતમાં અનેક બિનસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ વૃંદાવન જેવા સ્થળોએ બુનિયાદી સ્તરે કામ કરે છે, શેરીઓમાં રઝળતી ત્યજી દેવાયેલી વિધવાઓનો બચાવ કરે છે, આશ્રય સ્થાનો ચલાવે છે, આરોગ્ય સંભાળ પૂરી પાડે છે અને દર મહિને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. સેવાભાવી સંસ્થાઓ વિધવાઓને સીવણ, વણાટકામ, અગરબત્તી બનાવવા કે પર્યાવરણને નુકસાન ન કરે તેવી ચીજ વસ્તુઓના નિર્માણ જેવી આર્થિક પ્રવૃત્તિઓની તાલીમ આપે છે. આર્થિક રીતે આત્મનિર્ભર બનાવીને વિધવાઓનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કરે છે. આ હેતુને સમર્પિત રાષ્ટ્રીય સ્તરનો મુખ્ય કાર્યક્રમ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, જે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ ચલાવવામાં આવે છે. આ કેન્દ્રીય માળખાની સાથે વિવિધ રાજ્ય સરકારોએ પણ યોજનાઓનો વ્યાપ વધારવા અને સહાયની રકમ વધારવા માટે સમાંતર અથવા પૂરક યોજનાઓ અમલમાં મૂકી છે. આનું એક ઉદાહરણ છે ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા બહેનો માટેની આર્થિક સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતી મહિલાઓને સરકાર દ્વારા દર મહિને 1250 રૂપિયાની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક 1.5 લાખ રૂપિયાની આવક મર્યાદા ધરાવનાર વિધવા બહેનો માટેની ગંગા સ્વરૂપા પેન્શન સ્કીમ અંગે વધુ માહિતી ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પરથી મેળવી શકાય છે. આ દિવસ વિધવાઓને તેમના સંપૂર્ણ અધિકારો અને સન્માન અપાવવા તરફ પગલાં લેવાની એક ઉત્તમ તક છે. આમાં તેમને તેમના વારસાગત અધિકાર, જમીન અને ઉત્પાદક સંસાધનોમાં યોગ્ય હિસ્સો મેળવવા અંગેની માહિતી આપવી, માત્ર વૈવાહિક સ્થિતિ પર આધારિત ન હોય તેવા પેન્શન અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી, યોગ્ય કામ અને સમાન વેતન આપવું, તેમજ શિક્ષણ અને તાલીમની તકો પૂરી પાડવાનો સમાવેશ થાય છે. વિધવાઓને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવા માટે સક્ષમ બનાવવાનો અર્થ એ પણ છે કે સમાજમાંથી તેમને બહિષ્કૃત કરતા કે બાકાત રાખતા સામાજિક કલંકો અને ભેદભાવપૂર્ણ કે નુકસાનકારક પ્રથાઓને દૂર કરવી. આપણી જવાબદારી માત્ર સહાનુભૂતિ દર્શાવવાની નથી, પરંતુ પરિસ્થિતિ અંગે જાગૃતિ સાથે વ્યવસ્થિત પરિવર્તન લાવવાની છે, જે માટે જરૂરી છે કે સમાજની સામૂહિક માનસિકતા બદલવી પડશે. વિધવા સ્ત્રી પ્રત્યેનો દ્રષ્ટિકોણ દયાનો નહીં, પરંતુ સન્માનનો હોવો જોઈએ. સ્થાનિક સ્તરે વિધવા બહેનોને રોજગાર અને શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને તેમનો વારસો, મિલકત અને કાયદાકીય અધિકારો મળે. પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેમના પ્રશ્નોને પ્રાધાન્ય મળવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસ જાહેર કર્યો છે, પરંતુ વાસ્તવિક ફેરફાર આપણી આસપાસ, આપણા ઘરોથી શરૂ થવો જોઈએ. આપણે એક એવો સમાજ બનાવવો છે જ્યાં કોઈ પણ સ્ત્રીને તેના પતિના મૃત્યુ બાદ પરિત્યક્ત કે અસહાય ગણવામાં ન આવે.
વિધવા બહેનોની શક્તિને ઓળખવી

0: એ કોઈ પરોપકાર નથી, પરંતુ એક નૈતિક ફરજ છે. દરેક વિધવા બહેનને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, અને આ અધિકાર અપાવવો એ આપણા સૌની જવાબદારી છે. નમસ્કાર.
1: આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, તે વિશે ડોક્ટર દ્રષ્ટિ પટેલને આપ સાંભળી રહ્યા હતા. આલેખ નીતિ પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.

0: 10 લાખ ની લોટરી મને? વાવ,
1: પતા નહીં.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
5: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
4: બહેનો, જિંદગાની કેટલી ને છે જવાની કેટલી, પણ પ્રણયની લાગણીઓ છે મજાની કેટલી.
5: બારણા પર તો બધાનો આવકાર હોય છે, દિલ સુધી પહોંચો ને તો જાણો ખાનદાની કેટલી.
4: અંધ થઈ પૂજું તને, પણ તું જરા વિચારજે, જુલમ તારા કેટલા ને મહેરબાની કેટલી.
5: એક પળ નક્કી નથી ને વાત ભવ ભવની કરું, લાખના સોદા કરું પણ આમદની કેટલી.
4: આમ તો રેખા પ્રણયની હાથમાં લાંબી ગણી, તડપવાની કેટલી ને માણવાની કેટલી.
5: આજથી મેં પણ બધી માંગણી પડતી મૂકી, માંગવાની કેટલી અને પામવાની કેટલી. તો આ બધી લાગણીઓની આપલેની અને હિસાબની વાતો પડખે મૂકી અને તમારી સાથે તમારા પત્રો અને પ્રત્યુત્તર સાથે ઉપસ્થિત છે આપની દોસ્ત ધારા
4: અને જીજ્ઞા.
5: શરૂઆત કરીએ કાર્યક્રમની આજના પ્રથમ પત્ર સાથે. કાર્યક્રમનો પ્રથમ પત્ર લઈએ, એ છે શાંતિલાલ ઉકમચંદ માથુકિયા, ગાયકવાડ શેરી વિછિયા રાજકોટથી. તેઓ જણાવે છે કે પરમ પૂજ્ય બહેનશ્રી જીજ્ઞાબેન તેમજ ધારાબેન, બંને બહેનો ખૂબ મજામાં હશો, તબિયત સારી હશે. શાંતિલાલ ઉકમચંદ માથુકિયા પરિવારની સાથે છે પરેશકુમાર, ઉષાબહેન, ભાવનાબહેન, હર્ષાબહેન, કાજલબહેન, વત્સલ, સહ પરિવારના જય જીનેન્દ્ર. તો શાંતિલાલભાઈ, આપને પણ અમારા બંનેના જય જીનેન્દ્ર. ખાસ અમારા પત્રના પ્રત્યુત્તર રેગ્યુલર બંને બહેનો સાથે રહીને લાગણીસભર રીતે પૂરેપૂરા એક પણ શબ્દ બાકી રહ્યા વગર જે વાંચી સંભળાવે છે ને, તે અમને એટલો બધો આનંદ આપી જાય છે ને કે જેની સીમાનો અંત આવે તેમ નથી. ખરેખર સગા સંબંધી સ્નેહીઓથી પણ વિશેષ યાદ કરીને પત્રના પ્રત્યુત્તર વાંચી સંભળાવો છો, તે અમારાથી કેમ ભૂલી શકાય. કાર્યક્રમ સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે અને સરસ મજાના સુવિચાર સાથે એમણે પત્રનો અંત કર્યો છે. આવેલા દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરો તો જન્મ મરણની પરંપરા વધુ

0: જ, અને જો આવેલા દુઃખને સમતા ભાવે સહન કરશો ને, પુણ્યાનું બંધુ પુણ્ય બંધાશે. આવા સરસ મજાના વિચાર સાથે એમણે પત્ર પૂરો કર્યો છે. તો આવી જ રીતે શાંતિલાલભાઈ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને આવા જ સુવિચારો સાથે અમને પત્ર લખતા રહો.
1: અને હવે આ પત્ર મળ્યો છે ગામ જાડિયા અમરાજી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરથી. મિત્રો છે માધુભાઈ ચૌહાણ, લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેઓ લખે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બંને બહેનો જિજ્ઞાબેન અને ધારાબેન ખૂબ સરસ મનથી કાર્યક્રમ રજૂ કરે છે. પત્રોના જવાબ, પસંદગીના ગીત સાંભળવાની ખૂબ મજા આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બધાએ પોતપોતાનું ધ્યાન રાખવું. મારા રેડિયોના માધ્યમથી જે મિત્રો મને મળ્યા છે, ભાઈને પણ ભૂલાવે તેવા મિત્રો છે. ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવળ, જગદીશભાઈ ગોહિલ, દીપકભાઈ લાઠી, અમિતભાઈ, કમલેશભાઈ, નંદુબેન, બાબુભાઈ દરજી, રમણીકભાઈ ઝાલા, જિજ્ઞેશભાઈ ખારવા, કલ્પાબેન ઉપાધ્યાય, અલ્પાબેન નિર્મળ, બધા મિત્રો સાથે મળીને કાર્યક્રમ સાંભળીએ છીએ. તો મધુભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મૂકતા રહેજો. ધારાબેન, એમનો આપણને બીજો પત્ર પણ મળ્યો છે. તેમાં તેઓ લખે છે કે હું ત્રીજા ધોરણમાં ભણું છું. અત્યારે શાળામાં વેકેશન છે અને હું મામાના ઘરે વેકેશન કરવા ગયો છું અને આ કાર્યક્રમમાં મારો પહેલો પત્ર છે. તો વિવેકભાઈ, આપને કાર્યક્રમમાં નવા પત્ર મિત્ર તરીકે આવકારીએ છીએ અને હવે તમે પણ પત્ર નિયમિત રીતે લખતા રહેજો. તેમાં તેઓ લખે છે કે મારી શાળા ખૂબ સરસ છે અને તેમાં પંખી, ચકલીના માળા, ઘર આ બધું ખૂબ સરસ છે. અને તેઓ લખે છે કે મારા પપ્પા મધુભાઈ સહિયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળે છે, સહિયર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરી રાખે છે. જ્યારે હું શાળાએથી આવું છું ને, ત્યારે આ કાર્યક્રમ સાંભળું છું અને સાંભળીને મને ખૂબ મજા આવે છે. તો વિવેક, આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો અને કાર્યક્રમમાં નિયમિત રીતે પત્ર લખતા રહેજો.
0: કાર્યક્રમનો હવેનો પત્ર છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીનો, અને કાયમ લખે તથા મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. સાતેય વારમાંથી સૌથી મંગળ હોય તો એ છે મંગળવાર, અને આપણો સહિયર કાર્યક્રમ પણ મંગળવારે જ પ્રસારિત થાય છે. તેથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગે એમાં કોઈ અપીલ હોય જ ન શકે. સહિયર અમારો અતિ પ્રિય કાર્યક્રમ છે, જેને અમે સાંભળતા નથી પણ રસપાન કરીએ છીએ. તારીખ 7 મે થી કરીને તારીખ 19 મે સુધી અમે લોકો યાત્રા પ્રવાસમાં હતા. તે દરમિયાન અમે ભુજથી હજારો કિલોમીટર દૂર હતા, પરંતુ આકાશવાણી ભુજના પ્રસારણથી દૂર નહોતા અને ઓલ ઇન્ડિયા રેડિયોની મોબાઈલ એપ પરથી કાર્યક્રમનું રસપાન કરતા હતા. અને અમારી સાથે અમારી બસમાં ટોટલ 50 મુસાફરો પણ આકાશવાણી ભુજના પ્રસારણને સાંભળતા હતા. તો જિજ્ઞાબેન, આપણા આ કાર્યક્રમની ચોક્કસ એક સરાહનીય વાત છે અને અમને એક જાતનો આત્મસંતોષ છે કે આ માધ્યમથી આપને આવું સરસ મજાનું મનોરંજન અમે પૂરું પાડીએ છીએ અને હજુ પણ પૂરું પાડતા જ રહેશું. અને આવી રીતે જ પત્ર દ્વારા કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને પ્રતિભાવો ચોક્કસ આપતા રહેજો. અને સાંભળીએ આપ સૌની પસંદગી પર આ ગીત.

કાર્યક્રમનો હવેનો પત્ર લઈએને તો આ પત્ર મળ્યો છે ભાવનગર તાલુકાના તળાજા ગામના બપ્પાળાના આપણા નિયમિત શ્રોતા મિત્ર પોપટભાઈ રાવળનો. તેમની સાથે છે પિંશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમસ્ત મકવાણા પરિવાર. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહ્યર કાર્યક્રમ હંમેશા માટે લાજવાબ હોય છે. અને ધારાબેન, પોપટભાઈએ ફરમાઈશ કરી છે કે કાર્યક્રમમાં નાના બાળકોને સુવડાવવા માટે ગવાતા હાલરડા રજૂ કરો. તો પોપટભાઈ, આપનું આ સૂચન અમે નોંધી લઈએ છીએ, અનુકૂળતાએ ચોક્કસથી રજૂ કરીશું. તો પોપટભાઈ, આ જ રીતે સહ્યર

0: કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને પત્ર દ્વારા પ્રતિભાવ પાઠવતા રહેજો.
1: હવેનો આ પત્ર મળ્યો છે પરમાર અમિત કમલેશભાઈનો, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન તથા જયેશભાઈ. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, નાટક, ગીત, આરોગ્ય વિશે માહિતી તથા માહિતીસભર ઉપયોગી જ્ઞાનવર્ધક લાજવાબ કાર્યક્રમ હોય છે અને ખૂબ સુંદર હોય છે. તો જિજ્ઞાબેન, આપણે પરમાર અમિત કમલેશભાઈને આપણા સહિયર કાર્યક્રમમાં પ્રથમ અને નિયમિત પત્ર તરીકે આવકારીએ છીએ અને આશા રાખીએ કે નિયમિત રીતે આપણો કાર્યક્રમ સાંભળતા રહે અને લાગણી એમના પત્રો દ્વારા વહેતી મુકતા રહે.
0: કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે ભાવનગરથી પ્રવીણચંદ્રભાઈનો. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ અમારો ખૂબ મનપસંદ કાર્યક્રમ છે. તેમાં જે ધારાબેન અને જિજ્ઞાબેને જે 90 વર્ષની પ્રસારણ યાત્રા વિશેની જે વાતો કરી તે અમને ખૂબ પસંદ પડી. એમનો જે ચિતાર આપ્યો એ એમની મીઠી વાણી થકી અમને ખૂબ ગમ્યો. અને આકાશવાણી ભુજના સહિયર કાર્યક્રમમાં પત્રો અને પસંદગી રજૂ થાય છે ને તે સાંભળવાની અમને ખૂબ મજા આવે છે. તો પ્રવીણચંદ્રભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને નિયમિત રીતે પત્ર પાઠવતા રહેજો.
1: અને કાર્યક્રમમાં હર હંમેશ આપણને જે સરસ મજાની પોતાની કવિતાનું રસપાન કરાવે છે એવા અંજારના અલ્પા નિર્મળ અમીનો આપણને પત્ર મળ્યો છે. તેમાં તેઓ લખે છે કે વર્ષે તે જળ ન વાદળ વગર, લખાય કવન ન કાગળ વગર,
0: છો ચમકતા મોતી સમંદરમાં, પર્ણ ચમકે ન ઝાકળ વગર,
1: હો જગમાં સૌ સાથે સારા સરી, ગમતા મળે ન અંજળ વગર,
0: જીવન ભરેલું મુશ્કેલીઓથી, ધીરજ ખોવી ન ફળ વગર,
1: હોય જો આતમ રાજી રાજી, અદૃશ્ય રહે ન જળહળ વગર,
0: સુખ દસ્તક નથી આપતું કદીએ, વ્યથાઓ ભરેલ ન પણ વગર.
1: અને સાથે સાથે જામનગર થી ધર્મેન્દ્રસિંહ રાઠોડ નો પણ આપણને સંદેશો મળે છે અને તેઓ પણ આપણા આકાશવાણી ભુજના સહિયર કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્ર છે અને તેમાં આવતા વાર્તાલાપો, ગીતો, માહિતીસભર વાતો અને અવનવી ચટાકેદાર વાનગીઓ વિશે જે જાણકારી આપણે એમને આપીએ છીએ ને જિજ્ઞાબેન, એમને ખૂબ ગમે છે. અને સાથે સાથે ભાવિની પંડ્યાનો જે વાર્તાલાપ હતો, ચાલો તરુવરને ભજીએ અને સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ રસોડું, એ શીર્ષક હેઠળ જે કાર્યક્રમ રજૂ થયો તે સાંભળવાની ખૂબ મજા આવી. તો આ રીતે જ ધર્મેન્દ્રસિંહભાઈ, આપ કાર્યક્રમ સાંભળતા રહો અને આપના પ્રતિભાવો અમને મોકલતા રહો. અને સાંભળીએ આપ સૌની પસંદગી પર આ ગીત.

0: જિજ્ઞાબહેન, હવેનો આ પત્ર આપણને મળ્યો છે ધીરજ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી ભુજ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. આકાશવાણી ભુજનો સહિર અમારો મનપસંદ કાર્યક્રમ છે. જિજ્ઞાબેન, ધારાબહેન સહિર કાર્યક્રમના શ્વાસ છે, એમની મીઠી પ્રેરક વાતો જીવન ઉપયોગી હોય છે. સાથે સરસ કવિતાઓનું પણ આપ બંને બહેનો સરસ પઠન કરો છો. અવનવી વાનગીઓ અને રેસીપી પણ સરળ ભાષામાં કહો છો. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આકાશવાણી ભુજ કેન્દ્રએ જે શ્રોતાઓને જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું છે, કેન્દ્રની પ્રસારણ ક્ષમતા ઓછી હોવા છતાં પણ લોકપ્રિય કાર્યક્રમોની ભરમાર કરેલ. આજે જૂના દિવસો યાદ કરીએ તો આદરણીય મદનકુમાર અંજારિયા, ખ્વાબ રમેશભાઈ જાની, પ્રભાબેન ચૌહાણ, સ્વર્ગવાસી ઉમરસમા, જયેશભાઈ રાવલ, ભરતભાઈ યાજ્ઞિક, ભગીરથભાઈ, ભરતભાઈ ચતવાણી, પ્રેરકભાઈ વૈદ્ય, ડોક્ટર મીરાબહેન, સૌરભ, બીનાબહેન, સુધાબહેન, મનોજભાઈ સોની, કલ્પનાબેન, ભૂમિબેન, સમૃદ્ધિબહેન, ધારાબહેન, જિજ્ઞાબેન, સ્મિતાબેન, હર્ષાબેન, ચિત્રાબેન, તન્વીબેન અને કઈ કેટલાય નામો હશે જેઓની આકાશવાણી ભુજની લોકપ્રિયતામાં અગત્યનું યોગદાન રહેલું છે. અગાઉ બહેનોનો કાર્યક્રમ રજૂ કરતા સેવાનિવૃત્ત એવા એનાઉન્સર બહેનોની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા વિનંતી. સાથે સહિયરના માધ્યમથી આકાશવાણી ભુજની સેવાનિવૃત્ત કાર્યક્રમ અધ્યક્ષ તેમજ અન્ય અધિકારીગણ તેમજ એનાઉન્સર ભાઈ બહેનની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા નમ્ર અરજ. આપણે પરિવારના સભ્યો ભલે અલગ અલગ ઘરોમાં રહેતા હોઈએ પણ સાંજનું જમવાનું એક સાથે જમીએ ને તો એકબીજાની સુખ દુઃખ સમસ્યા જાણી શકાય તેમજ એક પરિવારની ભાવના મજબૂત થાય. સહિયર કાર્યક્રમ થકી શ્રોતાઓનો મિત્રતામાં વધારાનો યશ આપ બંને બહેનોને તેમજ સહિયર ગ્રુપને એક તાંતણે બાંધનાર આદરણીય કિરીટભાઈ, પ્રદીપભાઈ, નરેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, વિભાભાઈ, માધુભાઈ, પ્રવીણચંદ્રભાઈ, હિરેનભાઈ, રમણીકભાઈ, પોપટભાઈ, રૂપેશભાઈ, ધીરજભાઈ ગજ્જર, રમેશભાઈ, નંદુબેન, કલ્પાબહેન, અલ્પાબેન, આરતીબા, અમિતભાઈ, જગદીશભાઈ ગોહેલ આ સૌને જાય છે. આ લોકપ્રિય કાર્યક્રમ અમને સતત પ્રેરણા તેમજ અમારા આશીર્વાદ હોય એવા આદરણીય કરસનદાસ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર. ક્યાંય ભૂલ થઈ હોય તો માફ કરજો. બસ એ જ આપનો નિયમિત શ્રોતા મિત્ર ધીરજ રબારી. તો ધીરજભાઈ, આપે અમને સૌને યાદ કર્યા છે અને આકાશવાણીના 90 વર્ષ જયારે પૂર્ણ થાય છે ત્યારે આટલો સરસ આકાશવાણી પ્રત્યેનો જે તમે ભાવ રજૂ કર્યો છે એ અમે સૌ આકાશવાણી સ્ટાફના પરિવાર સુધી અચૂક પહોંચાડશું અને તમારા સૂચનને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આ રીતે જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને પત્ર લખતા રહો.
1: કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે ગણેશ સોસાયટી ખંભાતથી. મિત્રો છે જિજ્ઞેશ ખારવા અને એમની સાથે છે પિંકી, દીપક, હેતલ, તુષ્ટિ અને જય. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમમાં આ અમારો પ્રથમ પત્ર છે, તો કાર્યક્રમમાં

સામેલ કરવા વિનંતી. તો જિજ્ઞેશભાઈ, આપને નવા પત્ર મિત્ર તરીકે કાર્યક્રમમાં આવકારીએ છીએ અને આપ પાસેથી ચોક્કસથી વચન લઈએ છીએ કે આપ અમારા નિયમિત પત્ર મિત્ર અને શ્રોતા મિત્ર બની રહેશો. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ

0: ચોક્કસથી વચન લઈએ છીએ કે આપ અમારા નિયમિત પત્ર મિત્ર અને શ્રોતા મિત્ર બની રહેશો. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ છે, અમે નિયમિત રીતે સાંભળીએ છીએ, પણ કાર્યક્રમમાં પત્ર પ્રથમવાર લખ્યો છે. તો જિજ્ઞેશભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો.
1: હવેના આપણા નિયમિત શ્રોતા મિત્ર એવા કલ્પાબેન ઉપાધ્યાયનો આપણને પત્ર મળ્યો છે. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ સહિયર કાર્યક્રમ વિભાગ ધારાબેન અને જિજ્ઞાબેનને ભુજથી કલ્પા જયદેવ ઉપાધ્યાયના પ્યારસભર નમસ્કાર. સાથે છે મીનાબેન, રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મીઠોડો લાડકો માધવ, મોરબીથી મમ્મી પપ્પા, નલિનીબેન, બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક અને ભાભી ભૂમિકા. સાથે છે સખી અંજારથી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષાભાઈ અને દીપાબેન દવે માંડવીથી, જામનગરથી ધર્મેન્દ્રસિંહભાઈ રાઠોડ અને સમગ્ર સહિયર ગ્રુપ. સમીક્ષામાં જણાવું તો મંગળવારના રોજ ડોક્ટર ખયાલીબેન વૈદ્યએ જે પર્યાવરણને લગતો ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો એ પસંદ આવ્યો અને જીવનમાં ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે વેસ્ટ કચરો કેવી રીતે ક્યાં નિકાલ કરવો અને એની ખૂબ સરસ માહિતી સાથે માર્ગદર્શન આપ્યું. માટે બહેનને અમારા તરફથી ખૂબ થેન્ક યુ કહેજો. અને ત્યાર પછીના મંગળવારે પત્ર અને પ્રત્યુત્તરનો કાર્યક્રમ સુપરથી ઉપર રહ્યો. આપેલા તમામ ગીતો પણ સરસ હતા. તમામ મિત્રોના રેકોર્ડ બ્રેક પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો એ જાણી ખૂબ જ આનંદ થયો. બંને દીદીઓની પ્રસ્તુતિ હર હંમેશની જેમ ખૂબ જ સરસ હોય છે, માટે માર્ક આપવામાં આવે તો 100માંથી 150 માર્ક આપવા પડે, એમાં કઈ શંકા નથી. તો કલ્પાબેન, આપ સૌ પત્ર મિત્રોને પણ અમારા તરફથી 100માંથી 150 માર્ક ચોક્કસ આપવા પડે, કારણ કે તમે શ્રોતા મિત્રો છો તો અમે છીએ અને તો જ કાર્યક્રમ છે. આ રીતે જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને આપણી લાગણી વહેતી કરતા રહો.
0: અને કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે મોરબીથી પૂનમ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, તેમની સાથે છે ચારુમતીબેન ભાનુશંકર ત્રિવેદી, બંને દીકરાઓ સ્મિત અને ધ્રુવીલ, નણંદબા નીતાબેન અને લાલો ભાણિયો રુદ્રાક્ષ અને વાલો ભાણિયો રુદ્રાક્ષ. સમીક્ષામાં જો જણાવું ને તો ભુજ કેન્દ્ર પરથી આવતો સહિયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ છે. તેમાં આવતા વાર્તાલાપો, ગીતો, નાટકો, વાનગીની રીતો, આપેલી ટિપ્સ અમને ખૂબ જ પસંદ પડે છે. અને હમણાંની જો દીદી વાત કરું ને તો આપ બંને માણસ અને હમણાંની જો દીદી વાત કરું ને તો અમે બંને માણસ એટલે કે હું અને જીતેન્દ્રભાઈ ચારધામની યાત્રાએ ગયેલ હતા, તેથી કાર્યક્રમ સાંભળી શક્યા ન હતા. પરંતુ સમીક્ષા કરતા ખબર પડી કે ડોક્ટર ખયાલીબેન વૈદ્યનો વાર્તાલાપ ખૂબ સરસ હતો અને પત્ર અને પ્રત્યુત્તરનો કાર્યક્રમ જે છે તેમાં પણ મારા પત્રનો સમાવેશ થયો હતો અને તમે એ પત્ર વાંચ્યો હતો તે જાણી મને ખૂબ આનંદ થયો. સાથે તેઓ લખે છે કે ગરમીની સિઝન છે તો ચકલાને દાણા અને પાણી નાખીએ અને આપણી તંદુરસ્તીનો પણ હંમેશા ધ્યાન રાખીએ, એવી જ આશા સાથે મારા શબ્દોને વિરામ આપું છું. તો પૂનમબેન, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મૂકતા રહેજો. બહેનો, આપણી સાચી ઓળખ આપણા શબ્દોથી નહીં પણ આપણા સારા કર્મોથી થાય છે.
1: સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જ જીવનને ખુશીઓથી ભરપૂર બનાવે છે. તો હવે સરસ મજાના વિચાર સાથે આજના કાર્યક્રમનો સમય પણ અહીં સમાપ્ત થયો.
0: ફરી મળીશું આવતા મંગળવારે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં.
1: ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બહેનો, આવજો.

0: हमारे श्रोता लिख रहे हैं कि नहीं मंदाकिनी जी, हमारे यहाँ तो सूर्यदेव अधिक तेज दिख रहे हैं। वहीं एक श्रोता लिख रहे हैं कि हमारे यहाँ तो बारिश का दूर दूर तक कोई पता नहीं है, पर आज छतरी वाले गीतों की फुहारों से मन को ठंडक जरूर मिलेगी। एक श्रोता लिखते हैं कि बरसात में छतरी टोकनी आदि से बचते बचते वो साइकिल पर वो टोकनी तेज बरसात, दोस्तों के साथ घूमना एक अलग ही आनंद होता है। वहीं एक श्रोता ने लिखा है कि पुणे में बिल्कुल भी बारिश नहीं हो रही है, और एक श्रोता लिखते हैं कि नहीं हुई बारिश और अभी कोई आसार नजर भी नहीं आ रहे हैं। एक श्रोता का कहना है कि जून में बारिश की एक बूंद भी नहीं गिरी है हमारे शहर में, और वहीं एक श्रोता लिखते हैं कि छत्रपति संभाजी नगर में अभी तक ज्यादा बारिश नहीं हुई है। एक श्रोता ने लिखा है कि छतरी तो हर मौसम में काम आती है, चाहे गर्मी हो या बारिश, हसीनों को छतरी लेकर घूमने में ज्यादा मजा आता है, वो भी अलग तरह की। हमारे भोपाल में तो बारिश हो रही है और प्रकृति ने अपनी छटा बिखेर दी है, मौसम बहुत सुहाना हो गया है, क्या बात है। वहीं एक श्रोता लिखते हैं कि जब हम चेरापूंजी गए थे इतनी तेज बारिश, खूब हवा में हमारी छतरी भी उड़ गई थी। और एक श्रोता का लिखना है कि एक तरफ सुरीला सफर शुरू हो गया और बारिश के गीतों से, तो दूसरी तरफ तेज बारिश की शुरुआत भी हो गई है, दोनों एक साथ हो गए हैं, क्या कहने, क्या बात है। जी तो हमने जानना चाहा था कि आपके शहर में इस वक्त बारिश हो रही है, या बारिश आसपास एक दो दिनों में हुई या नहीं, या कोई आसार नजर आ रहे हैं कि नहीं, तो हमारे श्रोताओं ने हमें बताया है। और आप ये भी बताइए कि सुरीला सफर में आज आप हमारे साथ चल तो रहे हैं ना छतरी लेकर। तो अब आज के दो सवाल बिल्कुल सीधे साधे कि छतरी से जुड़ी कोई बातें। वैसे तो आपने छतरी को लेकर बहुत सारी बहुत ही खूबसूरत इबारत पेश की है, लेकिन आपके जीवन में छतरी
1: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રપ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે। અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી। મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો। અને ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રપ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે। નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટમાં સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે।
2: પિછલે 12 વર્ષો કે જો ભી સિદ્ધિયા દેશની રહી હૈ ઉનકે મૂળ મેં રાષ્ટ્ર પ્રથમ કી ભાવના હી કેન્દ્ર મેં હૈ। સ્વચ્છ ભારત અભિયાન સે લેકર મેક ઇન ઇન્ડિયા, ખાદી ખરીદને પર જોર, સ્થાનીય વસ્તુએ ખરીદને પર જોર, યે સારે ઇનિશિયેટિવ ઇસલિયે સફલ હુએ ક્યોંકિ દેશ કી જનતા ને દેશ કો સબસે ઉપર રખતે હુએ અપના કર્તવ્ય નિભાયા।
1: તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે। તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે।
2: 2014માં કરીબ 28 લાખ લોકો हर रोज मेट्रो से सफर करते थे, आज करीब 1,28,00,000 लोग हर रोज मेट्रो से सफर कर रहे हैं। अब वंदे भारत, नमो भारत और अमृत भारत जैसी अच्छी सड़कों, अच्छे हाईवे से समय तो बच ही रहा है, गाड़ियों की मेंटेनेंस पर होने वाला खर्चा भी कम हुआ है। बीते वर्षों में एयरपोर्ट की संख्या डबल हुई है, इससे कई छोटे छोटे शहरों में भी मिडिल क्लास को हवाई यात्रा की सुविधा पहली बार मिली है।
1: શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારત અભૂતપૂર્વ તકના સમયગાળામાં પ્રવેશી રહ્યું છે। તેમણે દેશના યુવાનો, ઉદ્યોગ સાહસિકો, નવીનતાઓ અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી તકોનો લાભ લેવા અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન

0: આપવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મવિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
1: इस वर्ष केंद्र सरकार ने कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है. आज राष्ट्रपति 65 विशिष्ट हस्तियों को पद्म पुरस्कारों से सम्मानित करेंगी. इनमें टेनिस के दिग्गज विजय अमृतराज, अभिनेता ममूति, गायिका अलका याग्निक और भारतीय क्रिकेट टीम के कप्तान रोहित शर्मा जैसी प्रमुख हस्तियां शामिल हैं. पद्म पुरस्कार कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, सामाजिक कार्य, विज्ञान, लोक प्रशासन तथा व्यापार और उद्योग सहित विभिन्न क्षेत्रों में उत्कृष्ट और विशिष्ट योगदान को मान्यता देने के लिए प्रदान किए जाते हैं. सौम्य शरण, आकाशवाणी समाचार, दिल्ली.
0: राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाले आजे नवा सुरक्षा जोखमो अने पड़कारोथी वाकेफ रहेवानी जरूरियात पर भार मुक्यो. नवी दिल्ली में 16मी ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकारों की बैठक में बोलता श्री डोभाले कहूं कि बिनपरंपरागत जोखमो राष्ट्रीय सरहद पार कर गया छे. તેમણે નવીન વિક્ષેપકારક તકનીકો, આતંકવાદના વધુ છુપાયેલા પ્રકારો, સાયબર જોખમો વધુને વધુ ડિજિટાઇઝ્ડ થઈ રહ્યા હોવા પર ભાર મૂક્યો હતો. 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન ચર્ચાઓ બિનપરંપરાગત સુરક્ષા પડકારો પર કેન્દ્રિત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમારો, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ બનવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે. એક લેખમાં તેમણે કહ્યું કે 15મી જુલાઈથી અમલમાં આવનાર આ કરાર બ્રિટનમાં ભારતીય માલસામાન માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક બજાર પહોંચ પ્રદાન કરશે. 99% ટેરિફ સમાપ્ત થઈ જશે અને નિકાસમાં વધારો થશે. કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાત્કાલિક અસરથી શ્રી કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી છે. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જીઓ ગોરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભારત અને યુએસ વચ્ચે સંરક્ષણ ભાગીદારી સતત વધી રહી છે અને પ્રસ્તાવિત વેચાણ પૂર્ણ થવાના આરે છે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે લેઇલોન વોઇફેઈ ગામ અને આસપાસના વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મણિપુર પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, કોબ્રા બટાલિયન અને સેનાના કર્મચારીઓ સામેલ હતા. 3 દિવસ સુધી ચાલેલા તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળો અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા 17 બંદૂક અને AK-47 રાયફલ સહિત 40 હથિયારો જપ્ત કરાયા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને કટ્ટર દેશભક્ત ગણાવ્યા. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીએ નિર્ભયતાથી દેશની એકતા અને અખંડિતતાને સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની અતૂટ શ્રદ્ધા, જાહેર જીવનમાં હિંમત અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ઈડીએ જણાવ્યું કે આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા 2017માં નોંધાયેલી FIR પર આધારિત છે. પોલીસે 2021માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ છે. દેશના આરોગ્ય અધિકારીએ 267 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. કુલ 371 દર્દીઓ ક્વોરન્ટાઇન અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યારે 112 લોકો સ્વસ્થ થયા હતા. રવિવારે કુલ 202 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં 60 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. એકંદરે મૃત્યુદર 25.5% હતો. પુષ્ટિ થયેલા કેસોની

સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોન્ટમ ટેકનોલોજીમાં અમેરિકાનું નેતૃત્વ સુનિશ્ચિત કરવાના હેતુથી બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પ્રથમ ઓર્ડર મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ગણતરી કરવા સક્ષમ ક્વોન્ટમ કમ્પ્યુટર વિકસાવવા માટેનો રાષ્ટ્રીય પ્રયાસ છે. તેનો હેતુ આગામી 5 વર્ષમાં ક્વોન્ટમ સક્ષમ સેન્સર અને નેટવર્ક્સને આગળ વધારવાનો છે. બીજો ઓર્ડર ફેડરલ એજન્સીઓને 2031 સુધીમાં ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફીમાં પરિવર્તિત કરશે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1 પરાજય આપ્યો. અન્ય એક મેચમાં નોર્વેએ આજે ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2 હરાવ્યું. ફાન્સે આજે ગ્રુપ આઈના મુકાબલામાં ઇરાકને 3-0 હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો. દરમિયાન આર્જેન્ટિનાએ ગઈરાત્રે ઓસ્ટ્રિયાને 2-0 હરાવીને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મેળવ્યું. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ 2 ગોલ કર્યા હતા. તેઓ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની પ્રતિબદ્ધતાની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે.
1: પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37 શકાય, એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોય. આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે. એક તો 100-100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1% પણ ઓછો થયો છે, એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા.
0: કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું. મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ અને સંચાલક મંડળના સભ્યો સાથે પણ બેઠક યોજીને શૈક્ષણિક ગુણવત્તા બાબતે પરામર્શ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આમ કહ્યું હતું. તેમણે વાલીઓને SMCના માધ્યમથી શાળાના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. કૃષિમંત્રી જીતુ વાઘાણી ગાંધીનગરની સેક્ટર 24 પ્રાથમિક શાળા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે બાળક ભણી ગણીને આગળ વધે તેના માટે આ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.
2: ગુરુજનો શિક્ષકો જે પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાળાઓ સ્કૂલ વ્યવસ્થાઓ પાણીની સુવિધાઓ આ બધી વ્યવસ્થાઓ એ આજે આપણે સરકારી સ્કૂલમાં કલ્પી પણ ન હોય. ગરીબ મધ્યમ વર્ગને શ્રમિકનું બાળક એ ભણે અને એને સમાજને સરકાર એ એકલા અટુલા નથી, આ પ્રકારનો ભાવ પણ આ કાર્યક્રમો દ્વારા જોવા મળે છે.
0: રાજ્ય દ્વારા અગરિયા પરિવારોના બાળકો માટે નવીન સ્કૂલ ઓન વ્હીલ્સ રણશાળા પહેલ શરૂ કરવામાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર પથિકાશ્રમ ST ડેપો ખાતેથી 28 રણશાળાની બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે, ત્યારે ગુજરાત ST દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળા માટે ST વેસ્ટ બસમાંથી બેસ્ટનો ઉપયોગ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે આ 28 રણશાળા બસ આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. બસમાં 20થી વધુ બાળકો માટે સોલાર એનર્જીના માધ્યમથી TV અને ડીશ TVની વ્યવસ્થા છે, જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઈન ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. અગરિયા પરિવારના બાળકોને આ બસમાં ક્લાસ થકી ભણતર આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો. મોડી રાત્રે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી શ્રી સંઘવીએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને સહકાર પર ચર્ચા કરી. બેઠકમાં અધિકારીઓએ કાયદો વ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ કરી આગામી પગલાં નક્કી કર્યા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક

આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેન્કોમાં ખાતાઓ ખોલાવ્યા હતા, સાથે જ અગાઉથી ખરીદેલા મોબાઇલ સીમ કાર્ડ આ ખાતાઓ સાથે લિંક કરી સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઇન પ્રવૃત્તિ અંગે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે. ભરૂચમાં વીજ વિભાગે હાથ ધરેલી વિશેષ ચેકિંગ ડ્રાઈવમાં 25 ગેરરીતિઓ ઝડપીને સંબંધિત ગ્રાહકોને 36 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. ઝુંબેશ દરમિયાન કુલ 1116 વીજ કનેક્શનની તપાસ કરાઈ હતી. વીજ વિભાગની 22 ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નંદેલાવ, ચાવજ અને હલદરવા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વીજ ચોરી, ગેરકાયદેસર જોડાણ અને નિયમ વિરુદ્ધ વીજ વપરાશના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના આધારે સંબંધિત ગ્રાહકો સામે કાર્યવાહી કરાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.

0: ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ફરજ ફિલ્મના ગીત.

ಫರ್ಜು ಫಿಲ್ಮ್ ಆಗಿದ್ದದು. ಶ್ರೋತಾ ಮಿತ್ರ, ಆಕಾಶವಾಣಿನ ಗೋಧ್ರ ಕೇಂದ್ರ ಪ್ರಸರಣ ಸಾಂಭಳಿ ರಹ್ಯಾ ಛು. ಎಫ್ ಎಂ ಬೆಂಡಿಕ್ ಸುಬೆ ಪ್ರಣಾಂಗ ಬೆ ದಶಾಂಶ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಪರ ಆ ಕೇಂದ್ರ ಆವೆಲ್ ಛು. અત્યારે સાંજના 5 થવા જાય છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ વારમાં

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું અમે સહ પ્રસારણ કરી રહ્યા હતા. 102.2 મેગાહર્ઝ પરથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ઝ પરથી હવે પ્રસ્તુત છે આ વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે

0: ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાત ના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર નું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આ પ્રસારણ આકાશવાણીના ગોધ્ર કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી અત્યારે સાંજના 5:30 થવા જાય છે. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ હવે પ્રસ્તુત છે, બસ થોડી જ વારમાં.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: લતા મંગેશકરને સાંભળીએ ઘર ફિલ્મ ગીત.

0: જરાક ઉભો તો રે મચ્છર,
1: અમે તને જન્મવાસ નહીં દઈએ.
2: શું અર્થ?
3: પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું,
4: ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું,
3: મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું,
5: અમે મચ્છરદાનીમાં સુઈશું,
6: અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.
7: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત
8: મંઝિલ ફિલ્મ ગીત છે કિશોર કુમારના અવાજમાં.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: હસ્તે ઝખમાં ફિલ્મના ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના અવાજમાં.

यसुदास ने अपने संभ्या फिल्म नामत सावन को आने दो। श्रोता मित्रों एफएम बैंड 102.2 मेगाहर्ट्ज पर आ प्रसारण आप सांभळी रह्या छो। अत्यारे सांजना 7:10 થવા જાય છે। આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર અમે રીલે કરીશું। બસ હવે થોડી જ વારમાં

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સૌ ભણે સૌ આગળ વધીને નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસુ સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું, શાળા પ્રવેશોત્સવ અભિયાનના પરિણામે શાળા છોડવાનો દર એટલે કે ડ્રોપઆઉટ રેશિયો 37% ઘટીને 1% પણ ઓછો થયો છે. આ 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યની 38,400 શાળાઓમાં 28,58,000 જેટલા બાળકોને પ્રવેશ કરાવાશે. મહેસાણાની મુલાકાત

0: દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરમાં નિર્માણાધીન અત્યાધુનિક સંગીત સંગ્રહાલયની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સંગ્રહાલયના વિવિધ ભાગો અને પ્રદર્શિત થનારી સામગ્રી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ મહત્વાકાંક્ષી સંગીત સંગ્રહાલય વડનગરની ખ્યાતનામ લોકગાયિકા બહેનો તાનારીરીની પવિત્ર સ્મૃતિને સમર્પિત છે. મુખ્યમંત્રીએ પ્રેરણા સંકુલની પણ આજે મુલાકાત લીધી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. શ્રી પટેલે વડનગરની ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે પ્રગતિ હેઠળ રહેલા મહત્વાકાંક્ષી હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી. પ્રગતિનો પ્રવેશોત્સવની વિષયવસ્તુ સાથે રાજ્યભરમાં આજે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આ વાત કહી.
1: રાજ્યના લાખો યુવાનો બાળકો જે ભણતર માટે એમનો પહેલો દિવસ એ અતિ વિશ્વાસ જોડે આગળ વધે તે માટે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાઇવેટ સ્કૂલમાં તો એને પહેલા દિવસે આવા શાળા પ્રવેશ ઉત્સવનો લાભ નથી મળતો, પણ સરકારી સ્કૂલની અંદર આ પહેલા દિવસે તો ખુશ ખુશાલ બધા જ હસતા રમતા નજરે પડે છે. આ શાળા પ્રવેશ ઉત્સવનો કમાલ છે.
0: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથના ગીરગઢડામાં, રીવાબા જાડેજાએ સાબરકાંઠાના પોશીનામાં, આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિનિયાએ જામનગરમાં 135 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા. અમદાવાદમાં ઋષિકેશ પટેલે, ત્યારે મંત્રી દર્શનાબેન વાઘેલાએ સાણંદમાં, તો મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટમાં, તો મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છના અંજાર ખાતે પ્રવેશોત્સવમાં ભાગ લીધો. ડાંગના સુબીર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલે, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ ખેડાના ચકલાસી ખાતે, તો ડીસા ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ અને નવસારીમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ભરૂચ તાલુકાના 184 અને અંકલેશ્વર તાલુકામાં 183 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું છે. આ ઉપરાંત વાગરા, જંબુસર, આમોદ, નેત્રંગ, હાંસોડ, ઝઘડિયા અને વાલિયા તાલુકામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે જણાવ્યું.
2: સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે અને એની સફળતાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા સર્વાંગી વિકાસ લક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખેડૂતોની સીધી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન નાફેડના હરાજી પોર્ટલનો શુભારંભ કરતાં શ્રી શાહે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવના સંપૂર્ણ લાભ ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કઠોળ અને તેલીબિયાની ખરીદી ખેડૂતો પાસેથી સીધી રીતે થવી જોઈએ.
3: आने वाले 2 सालों में सहकारिता मंत्रालय सुनिश्चित करेगा कि दलहन का 1 दाना भी एनसीसीएफ और नाफेड में व्यापारियों के माध्यम से न आए, सीधा किसानों के माध्यम से आए, जिससे मुनाफा पूरा किसानों के पास. हमने इंफ्रास्ट्रक्चर बना दिया है, अब इंफ्रास्ट्रक्चर को नीचे तक पहुंचाना है और उसमें मैं मानता हूं कि नाफेड और एनसीसीएफ ने भी दृढ़ता के साथ शुद्ध तरीके से काम करने की शुरुआत करनी पड़ेगी, तभी जाकर परिणाम मिलेंगे.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની અનેક મહત્વની ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી. આમાં ખેડૂતોના બાળકો માટે નાફેડ કલ્યાણ શિષ્યવૃત્તિ, કઠોળ અને તેલીબિયાના ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે દ્રષ્ટિ પોર્ટલ અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગને મજબૂત બનાવવા માટે ERP પોર્ટલનો સમાવેશ થાય છે. કતારમાં ગેસ દુર્ઘટના બાદ દક્ષિણ ગુજરાતના 4 યુવકની ભાળ મળી નથી. સુરતનો યુવક સની પટેલ કતારમાં એક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે ફરજ બજાવ્યો છે. દુર્ઘટના સમયે તે રાતપાળીમાં ડ્યુટી પર હાજર હતો. સની જે કંપનીમાં કામ કરતો હતો તેમાં નવસારીના 2 યુવકો અને દમણનો 1 યુવક પણ સામેલ હતો. આ તમામની સ્થિતિ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે

0: પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ એક તકનીકી દુર્ઘટનાથી હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. બેંક ઓફ બરોડા દ્વારા રાજ્યસ્તરીય બેન્કર સમિતિની 189મી બેઠક આજે અમદાવાદ ખાતે યોજાઈ. સમિતિના ગુજરાતના અધ્યક્ષ લાલસિંહના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રના પ્રદર્શનની સમીક્ષા કરાઈ, જેમાં રાજ્યની કુલ થાપણો 14,65,000 કરોડને પાર થઈ ગઈ હોવાનું ધ્યાને આવ્યું, જ્યારે કુલ ધિરાણ 13,40,000 કરોડથી વધુ રહ્યું. રાજ્યનો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધીને 91.46% પર પહોંચ્યો. સમિતિ દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેની વાર્ષિક ધિરાણ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી. સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. મધ્ય ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપવા માટે 29 અને 30 જૂને વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC મધ્ય ગુજરાત યોજાશે. તેના ભાગરૂપે 29 જૂનથી 3 જુલાઈ દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શન VGRE પણ યોજાશે. ભાવનગર જિલ્લા ટ્રાન્સફોર્મ કમિટી દ્વારા 4 સગીર બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવાયા છે. ભાવનગર શહેરના તળાજા રોડ વિસ્તારમાં આવેલા એક ગાર્ડન રેસ્ટોરન્ટ અને હોટલમાં તપાસ હાથ ધરાઈ હતી. સહાયક શ્રમ અધિકારી દ્વારા બાળકોની કાયદેસરની તપાસ તેમજ જરૂરી સંરક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કચ્છને ગોવા સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ થઈ. અદાણી મુંદ્રા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આજે પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટનું સફળ ઉતરાણ થયું. ગોવાથી સ્ટાર એરની ફ્લાઇટ ઉતરતા તેનું વોટર કેનન સલામી સાથે સ્વાગત કરાયું. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડના નિયામક જીત અદાણીએ કહ્યું કે આ હવાઈ સેવાની શરૂઆતથી મુંદ્રાના સ્થાનિક વ્યવસાય અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે એચવાડા ગામના બસ સ્ટેશન નજીક આ અકસ્માતની ઘટના બની. રાજ્યમાં 2-3 દિવસોમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.
1: યલો વાર્નિંગ કે સાથ હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમે જો ગુજરાત કી જિલ્લા આ રહા હૈ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઓર સૌરાષ્ટ્ર કચ્છમે અમરેલી ઓર ભાવનગર કે લિયે દિયા ગયા હૈ. બારિશ રહેગા 23 સે લેકર 29 તક, હલકા સે મધ્યમ બરસાત કા સંભાવના રહેગા એકા દુકા સ્થાનો મે. ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર કચ્છ દોનો રીજન કે લિયે પૂર્વાનુમાન દિયા ગયા હૈ. સૌરાષ્ટ્ર કે મેલે મધ્ય સે દક્ષિણ ભાગ કા જો જિલ્લા હૈ, ઇસમે થંડરસ્ટ્રોમ વાર્નિંગ દિયા ગયા હૈ.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ન્યૂઝીલેન્ડ અને કઝાકિસ્તાને વિજય મેળવ્યો. દિવસની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું, જ્યારે બીજી મેચમાં ચાઇનીઝ તાઇપેઈ સામે કઝાકિસ્તાને 3-1થી વિજય મેળવ્યો. યજમાન ભારતની ટીમ આજે રાત્રે 9 વાગે બહેરીન સામે મહત્વપૂર્ણ મેચ રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌ ભણે સૌ આગળ વધે નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થોની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત છે કાર્યક્રમ કિસાનવાણી. એ રામ રામ કાનજીભાઈ. રામ રામ. રામ રામ
1: નડિયાભાઈ. ચમ મજામશો ને
0: કાનજીભાઈ? આપણે તો મજામાં જ રહેવું પડે ને.
1: એમ
0: હોવ
1: અને મજામાં ના રહે તો શું થાય
0: કાનજીભાઈ? તમને ખબર તો છે કે મજામાં ના રહીએ તો આબરૂ જાય.
1: એમ
0: હોવ
1: એટલે પણ ચચમ નહીં જાય પાછી. એનું સમજાવો ને.

0: એક કહેવત તો તમને ખબર હશે, અને નહીં તો આજે સાંભળી લો, કે લોકો લાફો મારીને ગાલ લાલ કરે છે.
1: એમ
0: હો,
1: લાફો પોતાની જાતે મારવાનો.
0: હા, પોતાની જાતે પોતાને જ મારવાનો. બીજાને મારવા જઈએ ને તો બીજો હોમેથી એક વ્યાજ હાથે બે માર દે.
1: એટલે ધીબી નો ખાય. પણ મને કઈ આ તમારી વાતમાં ગલ ના પડ્યો ભાઈ. હો,
0: એમાં ગલ પાડવાનો નહીં કાનજીભાઈ, પણ અમુક વાત વિચારી અને આપણે સમજી લેવી પડે કે આપણે મજામાં નથી એમ કહેવાય નહીં. તમને ખબર છે, અમુક પરિસ્થિતિ એવી આવે કે કહેવાય નહીં અને સહેવાય નહીં.
1: બરાબર. એટલે તમને તો કઈ એવો કોઈ કશો પ્રોબ્લેમ થયો છે તે નહીં રહેવાતું કે નહીં કહેવાતું?
0: તમે આ તો વાત કરીને કે મજામાં છો ને એમ, એટલે કોઈ એમ નથી કહેતું કે હું મજામાં નથી એમ નથી કહેતું. ના મજામાં હોય ને તો પણ જવાબ તો મજામાં સીએ એ જ મળે. તમારે સમજવામાં ફેર પડે છે.
1: બરાબર. એટલે તો મને પેલી એક ભજનની કડી યાદ આવશે, નારાયણ સ્વામીની.
0: હા,
1: નથી રહેવાતું હવે નથી રહેવાતું, કોને કહું મનડાની વાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. એટલે ડાયા ભાઈ, અમુક વખત અમુક એવા કાર્યો થઈ જાય છે, અમુક એવા કોમો થઈ જાય છે, અમુક એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય, તારે મણથી ને જોયું જતું કે ને રહેવાતું કે નહીં કહેવાતું. પણ ડાયા હું તમને એક વાત કહું, હમણાંનું મારું વાલું આખો ઉનાળો જતો રહ્યો, આવા સુમાહુ જેમ જેમ નજીક આવતું જાય છે, પણ ગરમીએ તો ભાઈ માજા મેલી છે. હો,
0: કોણ છે ભાઈ? તમે જે વાત કરી ને મને પણ એક ભજનની કડી યાદ આવી છે.
1: એમ
0: કે કેમ કરીને તને સમજાવું રે મૂરખ નર.
1: આહા,
0: ગધેડો હોત તો તને ડફણું મારતો,
1: ઓહો,
0: બોજ મૂકીને તને સમજાવતો.
1: બરાબર.
0: પણ વાત એમ છે કોનજીભાઈ, કે સમજું ને સાન ને ગધેડા ને ડફણા
1: ભાઈ, આ બધા શબ્દ ના ફેર છે ને સમજના ફેર છે.
0: સમજના ફેર નથી અને શબ્દ ના ફેર નથી. આ તો કાનજીભાઈ, કે સાનમાં સમજી જવાનું કે અત્યારનું આ વાતાવરણ, હમણાં તમે કીધું કે ગરમી છે,
1: હવે
0: ગરમી છે તો વરસાદ તો પડશે જ, અને વરસાદ પડશે એટલે આપણે પાકની ઓરણી કે વાવણી કે એ કરવું જ પડશે. અને આવું કરવા સારું છે ને, આપણે સારું પાક ઉત્પાદન થાય એવું બિયારણ લાવવું પડે.
1: ભાઈ જુઓ,
0: હવે બિયારણ લેવા જઈએ તો વાત એમ છે કે અત્યારે આપણે આ પૃથ્વી પર ગમે તે બિયારણને ઓરણ કરીએ કે વાવણી કરીએ, અરે નવા નવા રોગ જીવાત આવી જાય છે. એ તો તમને ખબર છે ને
1: ડાયા ભાઈ.
0: અને રોગ જીવાત આવી જાય એટલે પાછા જંતુનાશક દવા સોંટીએ, પણ એ જંતુનાશક દવાને સોંટીએ ને તો કોનજીભાઈ, એ જ જીવાત એ દવા ઉપર ફરી પાછી છે ને તાકાત કેળવી અને નવી જીવાત પેદા થાય છે. કે જે આપણે જંતુનાશક દવા સોંટીએ ને એને અસર નહીં કરતી, એટલે દર વર્ષે નવી નવી જાતો આ પાકની છે ને, અનાજની કે કોઈ પણ પાકની નવી નવી જાતો બહાર પડે છે.
1: ડાયાભાઈ, તમે વાત કરી કે પાકની નવી નવી જાતો બહાર પડે છે, વાત સાચી. પણ તાનના જે આપણા બાપ દાદાઓ હતા, જેમ કે જ્યારે જ્યારે આ સોત્રે બેહવાનું થાય ત્યારે તારે મને આ જૂની પુરાણી જે વાતો છે
0: બાપ દાદા યાદ આવે.
1: એ તો યાદ આવે ભાઈ, સમ કે એ જયારે શેતી કરતા ને ત્યાં આવી બૂમો નથી પડતી,
0: અને એ હતા ત્યારે આપણે હતા ને.
1: વાત તો હાસી ભાઈ.
0: હા,
1: પણ એ શેતી કરતા ને તો આવી બૂમો નથી પડતી.
0: બૂમો નથી એટલા સારું પડતી, રાસાયણિક ખાતર વાપરતા નહોતા અને કોઈ જંતુનાશક દવાઈ નહીં.
1: હું એ જ તમને કહેવાનું હતો કે 4 મહિના પકવતા હતા અને 12 મહિના ખાતા હતા, અને એમે એવું અનાજ પાકતું હતું કે અત્યારે તો એ અનાજનો દોનો જોવા નહીં મળતો. બંટી, બાવટો, કુદરા, જવ, જુવાર, આ જે બિયારણો હતો ને ભાઈ, તમે ખાવામાં ઉપયોગ કરતા ને તો તમને કોઈ જાતના રોગ નતા થતા, મોશોના નંબર નતા આવતા, કાળે વાળ દોરા નતા થતા, કબજિયાત છે, એસિડિટી છે, અરે ભાઈ માથું હરખું નહોતું દુખતું, શરીરમાં કળતર જેવું થાય એ કોઈને ખબર નથી પડતી, તાવ નતો આવતો. અત્યારે જે આ બધો દવાખાનો છે

0: તાને કોઈ આવો દવાખોનો હતો? ભાઈ સૈતરભાઈનો આવે ને, લેબડાનો રહ પીવે ને, તો એમને 12 મહિના શું હોવા વરસ સુધી તાવ નતો આવતો હતો, મચ્છર જોવા નતો મળતો, લેપણવાળો ઘરો હતો, પછી નળિયાવાળો ઘરો હતો, માટીની ભેંતવાળો ઘરો હતો, એમને કોઈ જાતની માથાકૂટ નથી ને આટલો બધો તોપી તે વખતે નતો પડતો ભાઈ. તાને ચિયા પંખા હતા, લેબડાના સોયડે ખાટલો ઢારીને બેસતા હતા. હે, આજે જૂના દિવસો તમે યાદ કરો ને ડાયાભાઈ, તો તમને એમ થાય કે આ કઈ દુનિયામાં હું આવી ગયો ને ચેટલી પ્રગતિ આપણા દેહે કરીનો છે ને, આ દુનિયાએ ચેટલી પ્રગતિ કરી એમ, એનો કોઈ દાડો તમે વસાર કર્યો છો ખરો?
1: કોણ છે ભાઈ, પ્રગતિનો તો વચાર છે ને, કરતો છે ને, આમ ધ્રુજારી આવી જાય છે કે પેલો છે ને આચ્છાદાન વાળા જંગલો હતા ને,
0: હવે
1: એમે આપણે પ્રગતિ કરીને સાવ ધરતીને એમ બોડી બટ્ટ કરી નાખી.
0: હા, એ વાત તમારી હાસે.
1: આપણે એટલી પ્રગતિ કરી કે નળિયો વાળો ને જે માટીનો મકાન હતા, માટીની દિવાલ વાળો, અને પાક્કો મકાન બનાવી દીધો. ઓહો, પાક્કો તો ઠીક, ગગનચુંબી ઇમારતો બનાવી દીધી,
0: દબાવાળો બનાવી દીધો.
1: અને પછી છે ને ગરમી વધે નહી તો શું થાય
0: ભાઈ, એ થાય ને. અને પેલા માટી વાળો ઘરો હતો ને, એમે તોપ સુસાઈ જતો હતો. અને તમે હમણાં જે એક વાત કરી કે આપણે પ્રગતિ કરીને ઝાડોનો ખુરદો ભૂલાઈ દીધો, બરોબર છે, એ પ્રગતિ મોટી પ્રગતિ કરી. સમ કે તાને જંગલો હતો ને, એટલે ભાઈ આ જે વાતાવરણ હતું ને ઠંડુ રહેતું હતું, આપણે નદીઓને શું કરી બોંધી દીધી છે. તાણે નદીઓ વહેતી હતી, ઝરમર ઝરમર ઝરણો વહેતો હતો. હે, કાગડા, કલીલો, કબૂતરો, સકલિયો, મોર, ઢેલ, એના જે શોર બકોર, એના કોલાહલ, એના ટહુકા કોયલોના, ડાયાભાઈ એમેનું તો હું અત્યારે એમ કહું તમને કે 10% કલર જોવા ને મળતો.
1: ભાઈ તમે એમ કહો છો, પણ આ મોબાઈલ આવ્યો એની પ્રગતિ નથી થઈ? હે
0: ભાઈ,
1: અને મોબાઈલ આવ્યો એની પ્રગતિ થી તો ચેટલી આ પેલી પ્રજાતિઓ પાશુ પંખી નો નાશ પામી છે, તમને ખબર છે? પહેલાના વખતમાં વિચ્છુ છે ને, વિસુ એ ગામડામાં પેલા છાણા વીણવા જાય ને, તો છાણું ઉઠાવો કે નીચેથી વિસુ નીકળે, અત્યારે તો છાણા વીણો કે પથ્થર ઉઠાવો કોઈ વિસુ દેખાતો નહીં. અરે તમે હો પથ્થર ઉઠાવો તો એક વિસુ ના દેખાય.
0: સાચી વાત છે ડાયાભાઈ, તમે એમ કહો કે પ્રગતિ કરી મોબાઈલ આવ્યા પછી, બરાબર, પણ એમે પ્રગતિ તે જેવી પ્રગતિ ભાઈ, 10 વર્ષ નું સોરું હશે ને તો એનો સેપરેટ 25,000 નો મોબાઈલ લ્યો કરો વાત. એને જે ભાઈ મિટિંગો ભરવાની છે, એને કોની જોડે વાતો કરવાની છે, તમે વસાર કરો ડાયાભાઈ. આજે 10-12-15 વર્ષનું શરૂ, અને મોબાઈલ રિપેર કરવા વાળાને ત્યાં જાય અને એમ કે મારે ટચિંગ નહીં, મારે આ સોશિયલ મીડિયા પર નેટ ને પકડાતું, મારી આપેલી ડિસ્પ્લે ઉડી જશે. ડાયાભાઈ તારે એમ થાય છે કે મને કશી ખબર નહીં પડતી કે હું શું શબ્દ વાપરું ને આ દુનિયા કઈ જઈને ટકશે, એ કઈ ખબર નહીં પડતી મને અત્યારે.
1: આ તો પહેલા છે ને તો ધીમે પ્રગતિ થતી હતી,
0: બરાબર,
1: ત્યાર પછી છે ને ઝડપી પ્રગતિ થવા માંડી.
0: સાચી વાત.
1: અને અત્યારે છે ને રોકેટની ગતિએ પ્રગતિ થાય છે.
0: ના, એ ભૂલ છે. રોકેટની ગતિએ પ્રગતિ નહીં થતી, રોકેટની ગતિએ અધોગતિ થાય છે. સમ
1: કોનજે ભાઈ,
0: હું તમને કહું,
1: કોનજે ભાઈ મારી વાત સાંભળો, આપણે જે વિચારીએ છીએ અધોગતિ થાય છે, પણ હવે હમણાંની પેઢી છે ને એ વિચારે છે કે પ્રગતિ થાય છે.
0: એ વાત હશે, અપડેટ રહેવું પડે, પાછા નવા નવા શબ્દો એમની પાસેથી સાંભળવા પડશે. કે 12-15 વર્ષનું સોરું જયારે મોબાઈલ લઈને બેસી રહેતું હોય આખો દાટો, એની અંદર બસ જે ઇનથી જુજુ કરતું હોય, મોબાઈલ જો એની પાસેથી લઈ લેવામાં આવે તો એને રાતે ઊંઘ ના આવે.
1: ભાઈ ઊંઘ નહીં આવે એમ નહીં કોનજી ભાઈ, મોબાઈલોના તો કેટલા ઝઘડા થાય છે અને કેટલા કુટુંબો પાયમાલ થઈ જશે.
0: હાસી વાત, એનો સદુપયોગ કરતો નેહા વર્તો, એનો દુરુપયોગ જ કરે છે લોકો.
1: ભાઈ કાનજી ભાઈ, આ તો બેધારી તલવાર છે. તમને ઉપયોગ કરતો આવડે તો તમારું રક્ષણ થાય,
0: બરાબર છે,
1: અને ઉપયોગ કરતો ના આવડે તો તમે પોતે જ

0: એનાથી
1: તમારું ભક્ષણ થઈ જાય,
0: પાયમાલ થઈ જાઓ.
1: સાચી વાત છે ડાયાભાઈ, લાખ રૂપિયાનો બોલ તમારો. પણ હવે મને એમ થાય છે કે આ ઘડિયાળની હું જોવું પડશે ભાઈ.
0: હા લો, તારે પેલા આપણે આ કાર્યક્રમ સાંભળી લઈએ આજનો, પછી આગળ વાત વધારીએ.
2: આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કિસાનવાણી કાર્યક્રમ. આજના આ કિસાનવાણી કાર્યક્રમમાં આપ કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર રોહિત હઝારીની રમેશ બારિયાએ લીધેલી મુલાકાત સાંભળશો. મુલાકાતનો વિષય છે ઓરાન ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. એ રામ રામ ખેડૂત મિત્રો, એ રામ રામ શ્રોતા મિત્રો. આજે આકાશવાણીના સ્ટુડિયોમાં ડૉક્ટર આરવી હજારી સાહેબ, કે જેઓ મદનદીશ સંશોધન વૈજ્ઞાનિક કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ડેરોલ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેઓ પધાર્યા છે. એમની સાથે તેમના અનુભવની અને તેઓ કઈ કામગીરી કરી રહ્યા છે અત્યારે તે અંગેની વાત આજે કરવાની છે. પ્રથમ તો આકાશવાણીના સ્ટુડિયોમાં સર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર.
3: નમસ્કાર.
2: ખરીફ ઋતુ હવે એનું વાવેતર થવાની તૈયારીઓ ચાલી રહી છે અને વરસાદ પડશે એટલે આપણા ખેડૂત મિત્રો ખરીફ ઋતુમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરશે. તો આ ખરીફ ઋતુમાં સાહેબ કયા કયા પાકનું વાવેતર કરી શકાય તમારી દ્રષ્ટિએ?
3: ખેડૂત મિત્રો, આપણે વરસાદની શરૂઆત થઈ જાય અને વરસાદ પડે એટલે જેમ અહીં આપણને વાત કરી કે ખરીફ ઋતુ ચોમાસુ ઋતુમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણે વાવેતરમાં ઓરણ ડોગર અથવા ડોગર સોયાબીન કઠોળ વર્ગના પાકોનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે ઓગસ્ટ મહિનો આવે ચોમાસુ સિઝનમાં એટલે દિવેલાના પાક, ગુવાર, આ બધા અલગ અલગ પાકોનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ.
2: અત્યારના સમયમાં સાહેબ ખેડૂતોનું એવું કહેવું છે કે અમે મકાઈનું વાવેતર કરીએ તો મકાઈના વાવેતરમાં ખૂબ ભેલાણ થાય છે, ભૂંડ અને નીલગાયનો ખૂબ ત્રાસ વધી ગયો છે, તો એના બદલે અમે બીજો કોઈક પાક કરીએ તો અમારે કંઈક ઉત્પાદન થાય, તો કયો પાક કરી શકાય સાહેબ તમારી દ્રષ્ટિએ?
3: ખેડૂત મિત્રો, આમ તો જેમ વાત કરીએ કે મકાઈનો વાવેતર કરીએ તો ભૂંડ કે નીલગાય કે એનો ભેલાણ થવાની શક્યતા રહેતી હોય છે, પણ એના માટે આપણે સામૂહિક ધોરણે ખેતર હોય તો એકબીજા તાર ફેન્સિંગ કરીએ ઉપદ્રવ અટકાવી શકાતો હોય છે. પણ જે રીતે આપણે વાત કરીએ તો એના બદલે આપણે સોયાબીનનો પાક વાવી શકીએ અથવા ડોગરનો, ઓરણ ડોગરનો પાક પણ આપણે વાવી શકીએ.
2: આપણા ગુજરાત રાજ્યમાં અને આપણા આ વિસ્તારમાં ચોમાસુ ડાંગરમાં કુલ કેટલો વિસ્તાર વાવેતર હેઠળ હશે અને કયા કયા વિસ્તારમાં આનું વાવેતર થાય છે એ વાત કરશો?
3: આપણે વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં જે ઓરાણ ડોગર ખરું એનો અંદાજિત 15-20% જેટલો વિસ્તારમાં આ ઓરાણ ડાંગરની ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને આપણા રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની વિશે વાત કરીએ તો એના જિલ્લાઓની, તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, તાપી વગેરે જિલ્લાઓનો આપણે એમાં સમાવેશ કરીએ થતો હોય છે. અને ઓરાણ ડોગર એ ખાસ કરીને રાજ્યના ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં વરસાદ આધારિત પરિસ્થિતિમાં કરવામાં આવે છે અને એનું આપણે આર્થિક રીતે મહત્ત્વ જોઈએ તો ખાસ કરીને પાણીની જરૂરિયાત તેમજ ખેતીનો ખર્ચ રોપાણ ડોગરની સરખામણીમાં ઓછો લાગે છે. આપણે ગુજરાતમાં ખેડૂતોને વરસાદ આધારિત ડોગરની ખેતી માટે ઓરાણ ડગરની જાત એટલે કે ગુજરાત ઓરાણ ડગર 202 GDR 202 પાનમ ધાનની નવી જાત જે બહાર પડેલ છે એની ભલામણ કરીએ છીએ. આ જાત વિશે આપણે વાત કરીએ તો આ જાત સીધી વાવણી હેઠળની જાત છે. તે 3,441 કિલો પર હેક્ટર જેટલું ઉત્પાદન પણ આપે છે. જે બીજી અંકુશ જાતો જે એઉડીઆર

0: પણ પૂર્ણા જીઆર 16 કરતો અનુક્રમે 32.7%, 34.5%, 39.1%થી વધુ ઉત્પાદન આપે છે. આ જાત વિશે વાત કરીએ તો આ જાત વહેલી પાકતી, પછી મધ્યમ ઊંચાઈવાળી છે, જેના મિલિંગના ટકા પણ સારા એવા 77.80%, અને આખા ચોખાનું પ્રમાણ 66.84% જેટલું છે. આ જાત ઓરાણ વાવેતરમાં થડના કોહારા, જીવાણુજન્ય સુકારો અને ભૂખરા દાણાના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા, તેમજ પાન વાળનાર ઈયળ અને ગાભા મારાની ઈયળ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે.
1: ઓરણ ડાંગર એ કેવી જમીનમાં થાય અને જમીનને તૈયારી કેવી રીતે કરી શકાય?
0: ખેડૂત મિત્રો, આ જે આપણે વાત કરીએ એ ખૂબ જ અગત્યની છે કે જમીન અને જમીનની તૈયારી. આ પાકને સામાન્ય રીતે ગોરાળું, રેતાળ અને ઓછી ભેજ સંગ્રહવાળી જમીન અનુકૂળ આવે છે. વાવણી લાયક વરસાદની શરૂઆત થયેથી ખેતરમાં બળદ અથવા ટ્રેક્ટરથી આડી ઊભી ખેડ કરી સવારવારી જમીન તૈયાર કરવી. જમીન તૈયાર કરતા પહેલાં ખેતરમાં હેક્ટર દીઠ 10 ટન સારું કોવાયેલું સાણિયું ખાતર નાખવું ઈતા હોય છે.
1: ઓરણ ડાંગરને આપણે વાવણી કયા સમયે કરી શકાય, એનો યોગ્ય સમય કયો?
0: ખેડૂત મિત્રો, આ વાવણી સમય ખૂબ જ અગત્યની બાબત છે. સામાન્ય રીતે વરસાદ શરૂઆત થઈ વાવણી કરવી, આપણે આનો જે સમયગાળો રહ્યો 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે વાવણી કરવી એનો સમય હોય છે.
1: સાહેબ, ઓરાણ ડાંગરને આપણે ઓરાણ કરીએ તો હેક્ટર દીઠ બિયારણનો દર શું રાખી શકાય, એટલે આ બિયારણને આપણે કેટલા કિલો સુધીનું ઓરણ કરી શકીએ અને બીજ માવજત આપવી જરૂરી છે શું?
0: બિયારણનો દર આપણે કોઈ પણ પાકનું વાવતા હોય તો એનો બિયારણનો દર ખૂબ જ અગત્યનો છે. અને હંમેશા તમે કોઈ પણ બિયારણ વાપરો કોઈ પણ પાકમાં, કોઈ પણ ખેતીમાં, તો પ્રમાણિત બીજ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણે ઓરાણ ડાંગરમાં હેક્ટરે 50 કિલો મુજબ પ્રમાણિત બીજ વાપરવું જોઈએ. હવે એની બીજ માવજત વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, આ બિયારણને આપણે વાવતા પહેલાં 1 કિલો બીટ દીઠ 3 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અથવા 3 ગ્રામ થાયરમ દવાનો પટ આપવો. ત્યારબાદ બિયારણને 5 મિલી પ્રતિ કિલો બીજ પ્રમાણે જૈવિક પ્રવાહી ખાતર, એઝોટોબેક્ટર અને PSB નો પટ આપી વાવેતર ઉપયોગમાં લેવું, જેથી કરીને બીજને બીજજન્ય અથવા જે રોગોથી અટકાવી શકાય અને બીજનો ઉગાવો પણ સારો થઈ શકે.
1: આપણે વાત કરી રહ્યા છીએ ઓરાણ ડાંગરની, તો ઓરાણ ડાંગરમાં 2 હાર વચ્ચે કેટલું અંતર રાખી શકાય?
0: હવે આપણે વાવણી અંતર વિશે વાત કરીએ તો ઓરાણ ડાંગરમાં 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટરનું અંતર રાખી બળદ અથવા ટ્રેક્ટરથી ચાલતા વાવણિયાથી વાવેતર કરવું ઈતા હોય છે.
1: આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ સર, તો આ ઓરાણ ડાંગરને ખાતર વ્યવસ્થાપન એટલે ખાતર કેટલું આપવું જોઈએ?
0: ખાતર વિશે વાત કરીએ તો આપણે ખાતરનો યોગ્ય અને પૂરતો ઉપયોગ થઈ શકે એ માટે સૌ પ્રથમ તો આપણે જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવી, ત્યારબાદ આપણી જમીનમાં કયા મુખ્ય તત્વો અને કયા ગુણતત્વોની ઉણપ છે તે જમીન ચકાસણીના રિપોર્ટને આધારે, ત્યાર પછી ખાતર આપણે જો જમીનમાં આપીએ તો આપણે ખાતરનો બચાવ કરી શકાય, સાથે સાથે આપણે આર્થિક રીતે પણ બચત થઈ શકે એ માટે આપણે જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવવું ખૂબ જ અગત્યની બાબત છે. તો આપણે ઓરાણ ડાંગરમાં વાત કરીએ તો હેક્ટરે 50 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસ આપવો, જેમાં આપણે બધો ફોસ્ફરસ અને 25 કિલોગ્રામ નાઇટ્રોજન પાયામાં વાવતી વખતે, જ્યારે બાકીનો 25 કિલોગ્રામ નાઇટ્રોજન વાવણીના 1 મહિના પછી, એટલે કે 30 થી 40 દિવસ બાદ, જ્યારે આપણે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપવો ઇતાવળ છે. હવે આપણે મધ્ય ગુજરાત ખેતાબો કે વિસ્તારમાં ઓરાણ ડાંગરનું વાવેતર કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે 50 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પૈકી 25 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટર પાયામાં અને 25 કિલો

0: કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર વાવણી બાદ 30 દિવસે આપવા, ઉપરાંત સરકાર માન્ય મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ મિક્સર ગ્રેડ 2 લો, મેંગેનીજ, ઝીંક, તોબુ અને બોરોનના 1% એટલે કે 100 ગ્રામ 10 લિટર પાણીમાં, અથવા 0.5% એટલે ફેરસ સલ્ફેટ 50 ગ્રામ 10 લિટર પાણીમાં દ્રાવણનો વાવણી બાદ 20, 40 અને 60 દિવસે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
1: ઓરણ ડાંગરમાં જ્યારે નિંદણ, એમ કહેવાય છે સર કે નિંદણ એ ધરતીનો શણગાર છે, ધરતી પર જ્યારે પણ પાણી કે સિંચાઈ આપવામાં આવે, આપણે જે પાક કર્યો હોય એના કરતાં વધુ પ્રમાણમાં આ નિંદણ ઉગી નીકળે છે. તો ઓરણ ડાંગરમાં નિંદણનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?
0: કોઈ પણ પાક હોય એટલે મુખ્ય પ્રશ્ન આપણો નિંદણનો ઉદ્ભવતો હોય છે, એટલે કે આપણા જે પાકમાં સાથે સાથે બિનજરૂરી જે કચરું નીકળી આવે એને આપણે સામાન્ય રીતે નિંદણ કહેતા હોઈએ છીએ. પણ આ નિંદણનો આપણે યોગ્ય સમયે જો એના ઉપદ્રવનો કંટ્રોલ ના કરીએ, એનું નિયંત્રણ ના કરીએ, તો આપણા પાક ઉપર, એની ઉત્પાદન ઉપર પણ માઠી અસર પરિણામ જોવા મળતા હોય છે. આ માટે આપણે યોગ્ય સમયે નિંદામણ કરવું પણ ખૂબ જ અગત્યનું છે. તો આપણે અહીં ઓરણ ડાંગરમાં મધ્ય ગુજરાત વિસ્તારમાં વાવણી બાદ 20 અને 40 દિવસે હાથથી નિંદામણ કરવું એક આપણે ભલામણ છે, અથવા આપણે વાવણી બાદ બીજા દિવસે પ્રી ઇમર્જન્ટ નિંદણ નાશક દવા તરીકે પેન્ડીમિથેલિન 30 cc 1 થી 1.5 કિલોગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર મુજબ છંટકાવ કરવો, અને વાવણીના 20 દિવસના ગાળે હાથથી 2 નિંદામણ કરવા, અથવા તો આપણે પોસ્ટ ઇમર્જન્ટ નિંદણનાશક દવા તેમજ વાવણી બાદ 15 થી 20 દિવસે 20 પાયરીબેક સોડિયમ 10% 80 20 થી 25 ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર મુજબ છંટકાવ કરવો હિતા હોય છે.
1: કોઈ પણ પાક કરીએ સર તો રોગ અને જીવાત તો આવે જ છે, તો શું ઓરણ ડાંગરમાં પણ રોગ જીવાત આવે છે ખરા? અને આવે તો કયા કયા આવે છે અને એનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય?
0: ખેડૂત મિત્રો, સામાન્ય રીતે ઓરણ ડાંગરમાં પાકમાં રોગ જીવાતના પ્રશ્નો જોવા મળતા નથી, તેમ છતાં કોઈક વખત જોવા મળે તો આપણે એમાં જે જીવાત અથવા રોગનો ઉપદ્રવ જોવા મળે તો આપણે અહીં વાત કરીશું ગાભા મારાની ઈયળ અને પાન વાળનારી ઈયળ. આ બંનેના નિયંત્રણ માટે આપણે ક્લોરેન્ટ્રાનિલીપ્રોલ 18.5 cc 3 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો. સુકારો, ડોગરમાં જીવાણુજન્ય સુકારો એટલે કે બેક્ટેરિયલ બ્લાઇટનો રોગ જોવા મળે તેના માટે સ્ટ્રેપ્સાસાયક્લિન 1 ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ 50% WP 20 ગ્રામ 10 લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો હિતા હોય છે.
1: સર, ઓરણ ડાંગરની આપણે ખેતી કરીએ તો કેટલા દિવસે પાકી જાય?
0: આપણે ઓરણ ડાંગરની ખેતી કરીએ તો આ જે આપણે GDR 202 પાનમધાનની જે અત્યારે વાત કરીએ છીએ, જે ઓરણ ડાંગરની લગભગ જાત 100 થી 110 દિવસમાં પાકી જાય.
1: અને પાકી ગઈ એવું આપણને ક્યારે ખબર થાય, અને જો ખબર થાય તો એની કાપણી કેવી રીતે કરી નાખવી જોઈએ?
0: ખેડૂત મિત્રો, આ ખૂબ જ અગત્યની બાબત છે. આપણે વાવણીથી લઈ અને બધા જ ખેત કાર્યો બહુ સારી રીતે કર્યા હોય પણ છેલ્લે આપણે કાપણી કરવાની, જો કાપણી આપણે યોગ્ય સમયે ના કરીએ અને એનું બધા જ ખેતકાર્યો કર્યા પછી આપણે એને ખેતરમાં જે દાણા હોય, આપણે જે ડોગરની કંઠી હોય, તો એને સાચવણી પણ એક કરવી જોઈએ, જેથી કરીને આપણે જે કંઠીમાં જે ડોગરના જે દાણા હોય એ પૂરતા પ્રમાણમાં આપણને મળી રહે. હવે કાપણી વિશે વાત કરીએ તો ડોગરની કંઠી પીળી સુકાયા બાદ કાપણી કરવી. ઓરણ ડાંગરમાં 50% કંઠી નીકળ્યા બાદ 5 અઠવાડિયે ડોગર પીળી દેખાય ત્યારે કાપણી કરવાથી વધુ ઉત્પાદન અને આખા ચોખાનો વધુ ઉતાર મળે છે.
1: ખૂબ સારી વાત કરી સર. ઓરણ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કેવી રીતે કરી શકાય એ વિશે આપે છણાવટ ભરી માહિતી અમારા ખેડૂત મિત્રોને પૂરી પાડી અને આપનો કિંમતી સમય ફાળવી અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર.
1: આપ સાંભળી રહ્યા છો કિસાન વાણી કાર્યક્રમ. કિસાનવાણી કાર્યક્રમમાં આજે આપે ઓરણ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એ વિષય પર

0: કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર રોહિત હઝારીની રમેશ બારિયાએ લીધેલી મુલાકાત સાંભળી.
1: ક્યા કર રહા હે? ઇધર ઇધર ઇધર હમ બોલ રહે હૈ તેરે બીજું કા
2: પુતલા બોલ રહે
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ પર ઇન ઘાતક રસાયણો સે કૈસે બચાએ
2: મતલબ
1: દેખ બેટા તું જો યે અંધાધુંધ રસાયણ મિલાતા હૈ ના મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી હૈ અરે પહેલા એસા નહીં થા પૂછના અપને બડે બુજુર્ગો સે કૈસે ફસલ લહેલાતી થી શુદ્ધતા ઝલકતી થી માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી અરે પહેલી વાલી બાત કહાં
2: પર હમ તો સબ યહી ડાલે
1: સબ નહીં આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે
2: સચ
1: રે બેટે એક્સપિરિયન્સ સે બતા રહે હૈ ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ
2: ઠીક હૈ ભાઈ મેં ભી આજ તો જૈવિક ખેતી શરૂ કરૂંગા
3: માટી સે પ્રેમ કી પરંપરા હૈ પરંપરાગત ખેતી
0: કોનજે ભાઈ દર સાલ નવી રોગ જીવાત આવું બધું થયા કરે ને એના ઉપર જંતુનાશક દવા સોંટીએ અને એ પાછી એના ઉપર છે ને તો એમ કહેવાય કે પોતાની જાતને કેળવી લે જેવી રીતે તમને ખબર છે ને કે માણસ જાત છે ને એ થોડીક ગરમી હોય તો એ સહન કરે પછી એનાથી થોડી વધારે ગરમી પડે એટલે એ ગરમીમાં એ રહેવાનું શીખવા સારું એ છે ને નવી નવી વસ્તુ કેળવે
4: હવે
0: પછી એનાથી વધારે ગરમી પડે તો પછી બીજી કઈ ખોદખોળ કરે પણ એને રહેવું છે એવી રીતે આ જીવાતને પણ રહેવું જ છે
4: ભાઈ રહેવું છે ને જીવ જંતુ દરેક માત્ર ને પોતાનું જીવન વાલું હોય
0: હા એટલે છે ને એ પોતે રોગ પ્રતિકારક શક્તિ કેળવી લેશે અને પછી આ જીવાત મરતી નહીં પણ જીવાતે પ્રતિકારક શક્તિ કેળવી હોય પછી એ ચોથી મરે
4: એટલે
0: એના માટે નવી નવી જાતોની શોધખોળ થાય છે કે આ રોગ માટે આ જાત આ રોગ માટે આ જાત રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. પંજેભાઈ આપણે પહેલા વાત કરતા હતા કે હારો મગ કરીએ પણ એમાં પીરીઓ રોગ આવી જાય છે અને એક છોડ પીળો થાય ને આખું ખેતર પીળું થઈ જાય અને પીળું થાય ને પછી એમાં ફૂલ કે શીંગ બેહે નહીં અને આખા ખેતરમાંથી આપણને કોઈ ઉત્પાદન ન મળે.
4: બરાબર.
0: તો એના માટે આ સંશોધન વૈજ્ઞાનિકો કરે છે અને એમણે પીળિયા રોગ હોમે રોગ પ્રતિકારક શક્તિવાળા મગની જાત પેદા કરી કે પીળિયો રોગ જ ના આવે. એવી રીતે ઘણી બધી અનાજની જાતો છે ને જેમાં રોગ નહીં આવતા. કેમ કે રોગ તો આવે છે પણ એ જાત એવી છે એ રોગના જીવાણુ.
5: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી. અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનો એક છે. આ 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. પત્રકાર પી નારાયણને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મવિભૂષણ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ કેટી થોમસને સમાજસેવા માટે પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી અને પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકને પણ પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. સરકારે આ વર્ષે કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડનો સમાવેશ થાય છે.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનના નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો છે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત ભારતીય વહીવટી સેવાના 2024 બેચના 183 તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરી. શ્રી મોદીએ યુવા સિવિલ કર્મચારીઓને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા આગ્રહ કર્યો. પ્રધાનમંત્રીએ યુવા સંધિ કર્મચારીઓને દ્રઢ નિશ્ચય, નવીનતા અને નાગરિક કેન્દ્રિત શાસન સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી. સર્વગ્રાહી સરકારી અભિગમ માટે હાકલ કરતા શ્રી મોદીએ કહ્યું કે અર્થપૂર્ણ અને કાયમી પરિણામો પ્રાપ્ત કરવા માટે વિભાગો વચ્ચે અસરકારક સંકલન જરૂરી છે. વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું કે ફારસના ખાડી ક્ષેત્રમાં 10 ભારતીય ધ્વજવાળો જહાજો હજુ પણ છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થયા છે. આમાં 3 ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર, 1 વિદેશી ધ્વજવાળા એલપીજી કેરિયર, 1 ક્રૂડ ઓઇલ ટેન્કર અને 6 ખાતર કાર્ગો જહાજોનો સમાવેશ થાય છે. તેમણે આશા વ્યક્ત કરી કે બાકીના ભારતીય ધ્વજવાળા જહાજો ટૂંક સમયમાં હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થઈ શકશે. કતારમાં થયેલા વિસ્ફોટ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું કે આ ઘટનામાં 12 ભારતીય નાગરિકોની મોત થઈ હતી. તેમણે ઉમેર્યું કે કુલ 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની પરિસ્થિતિ પર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ટિપ્પણી અંગે પ્રવક્તાએ કહ્યું કે આવા નિવેદનો પડોશી દેશ દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે ઇરાન, ઇથોપિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. બીજા પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં દેવી દેવતાઓના અપમાન અને વિરોધ પ્રદર્શનના અહેવાલો આવ્યા છે. તેમણે કહ્યું કે ભારતને આશા છે કે બાંગ્લાદેશ સરકાર ઉગ્રવાદીઓને કાબૂમાં રાખશે અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કલમ 370 નાબૂદ થવાથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર થયું છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીના યોગદાને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવી દિલ્હીમાં નાફેડના ઓક્શન પોર્ટલના શુભારંભ પ્રસંગે એક સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે 23 જૂન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રીય એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગૃહમંત્રીએ કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ જોગવાઈએ પ્રદેશ માટે એક અલગ બંધારણીય માળખું બનાવ્યું જેમાં તેનું પોતાનું બંધારણ, ધ્વજ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ હતા. તેમણે નોંધ્યું કે શ્યામાપ્રસાદ મુખર્જીએ આ વ્યવસ્થાનો સખત વિરોધ કર્યો હતો અને સૂત્ર આપ્યું હતું કે એક દેશમાં 2 બંધારણ, 2 ધ્વજ અને 2 પ્રધાનમંત્રી હોઈ શકતા નથી.
1: श्यामा प्रसाद मुखर्जी इस राष्ट्र के बहुत बड़े नेताओं में शुमार होते हैं, जिन्होंने कभी जीवन में कुछ भी प्रसिद्धि के लिए नहीं किया और उनकी बनाई पार्टी भारतीय जनसंघ, जो अब भारतीय जनता पार्टी के नाम से जानी जाती है, गंगा से लेकर बंगाल के गंगा सागर तक ભારતીય જનતા પાર્ટી કા ઓર મૂઠ જૈસે સેંકડો કાર્યકર્તાઓને 60 સાલ કે અંદર ઇનકી વિચારધારા પર આગે બઢતે બઢતે આ દેશ કો આગે બઢાને કે લિયે પ્રયાસ કિયા હે.
0: આ પ્રસંગે ગૃહમંત્રીએ ખેડૂતોની સીધી ભાગીદારીના મજબૂત બનાવવા માટે ખરીદી કામગીરીમાં વજેટીઓની ભૂમિકાને દૂર કરવા હાંકલ કરી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની પણ ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી.
2: નાફેડ ને એક પ્રકાર સે નેફિક્સ ડોટ ઇન, દ્રષ્ટિ, ERP ઓર નાફેડ કલ્યાણ, એ 4 પહેલો કી શરૂઆત. તો વો ક્રાંતિકારી ઇસલિયે કે નાફેડ જો 2014 મે બંધ હોને કી કગાર પર આ ગયા થા, આજ નાફેડ એ સારી પહેલ કરકર 500 કરોડ કે મુનાફે કે સાથ 30,000 કરોડ કે ટર્નઓવર કે સાથ દેશ કે 74 લાખ કિસાનો કી સેવા કર રહ્યા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR

IR न्यूज अंडरस्कोर ABAD ने फॉलो करशो। જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ જમ્મુના અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી હતી. આ કવાયત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSG, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનોએ સંયુક્ત રીતે બેઝ કેમ્પ પરિસરમાં શોધ અને સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું. કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના વિદેશમંત્રી બટેત્સગ બટનમુખ અને ઉદ્યોગ અને ખાણકામ મંત્રી ગોંગોર દમદિયાન સાથે મંગોલિયન રિફાઇનરી પ્રોજેક્ટના બાંધકામ સ્થળની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને મંગોલિયા મિત્રતા પ્રોજેક્ટ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમણે સામેલ વિવિધ ટીમો સાથેના અમલીકરણ હેઠળના કાર્યોની સ્થિતિની પણ સમીક્ષા કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA આજે સ્નાતક સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા CUET 2026 ના પરિણામો જાહેર કર્યા. ઉમેદવારો સત્તાવાર CUET પોર્ટલ

0: મુલાકાત લીધી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને મંગોલિયા મિત્રતા પ્રોજેક્ટ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમણે સામેલ વિવિધ ટીમો સાથેના અમલીકરણ હેઠળના કાર્યોની સ્થિતિની પણ સમીક્ષા કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ આજે સ્નાતક સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીયુઈટી 2026ના પરિણામો જાહેર કર્યા. ઉમેદવારો સત્તાવાર સીયુઈટી પોર્ટલ પર તેમના સ્કોર કાર્ડ ચકાસી જોઈ શકે છે. એજન્સી અનુસાર આ વર્ષે પ્રવેશ પરીક્ષા માટે 15 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને 11 લાખથી વધુ ઉમેદવારોએ તેમાં હાજરી આપી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે આ પરીક્ષા 19 દિવસમાં 13 આંતરરાષ્ટ્રીય સ્થળો સહિત 321 શહેરોમાં 35 શિફ્ટમાં લેવામાં આવી હતી. આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતે શૂટર્સે જર્મનીના સુહલમાં 2 રજત અને 1 કાંસ્ય સહિત 3 વધુ ચંદ્રક જીત્યા. શિવા નરવાલે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે યુગ પ્રતાપસિંહે રાઠોડે તે જ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો, જેનાથી ભારત માટે ડબલ પોડિયમ ફિનિશિંગ સુનિશ્ચિત થયું. ભારતે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ટીમ ઇવેન્ટમાં પણ રજત ચંદ્રક મેળવ્યો, જ્યાં શિવા નરવાલ, સંદીપ બિશ્નોઈ અને ચિરાગ શર્માની ત્રિપુટીએ સારું પ્રદર્શન કર્યું અને પોડિયમ પણ પૂર્ણ કર્યું. આ 3 મેડલ સાથે ભારતનો કુલ મેડલ 15 થઈ ગયા છે, જેમાં 5 સુવર્ણ, 3 રજત અને 7 કાંસ્યચંદ્રકનો સમાવેશ થાય છે. નાઇજીરિયાના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં એક સમુદાય પર થયેલા હુમલામાં 20 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે રવિવારે બોકસ પ્રદેશના કાવેલમાં સમુદાયમાં આ હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એનએચએઆઇ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એનસીએઆર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત બંને મંત્રાલયો રાષ્ટ્રીય પરિવહન ગતિશીલતા અને વાજબી આવવા જવાની વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષાદળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે શાસ્ત્રીય રોગો પર આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. શ્રોતા મિત્રો, સૌપ્રથમ સાંભળીએ કુદરત ફિલ્મનું ગીત પરવીન સુલતાનાના સ્વરમાં.

કાર્યક્રમની શરૂઆતમાં આપે સાંભળ્યું ફિલ્મ કુદરતનું ગીત, પરવીન સુલતાનાના સ્વરમાં. સંગીત હતું રાહુલ દેવ બર્મનનું અને શબ્દરચના મજરુ સુલતાનપુરીની. કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ પરિચયનું ગીત લતા મંગેશકર અને ભૂપેન્દ્રસિંહના સ્વરમાં. ગુલઝારના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે આર ડી બર્મને.

કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ પરખનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. શૈલેન્દ્રની શબ્દરચનાને સ્વરબદ્ધ કરી છે સલીલ ચૌધરીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરમાધુરી, અને પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ અનુરાધાનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર છે પંડિત રવિશંકર.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ બુઢ્ઢા મિલ ગયા ફિલ્મનું ગીત મન્ના ડે અને અર્ચનાના સ્વરમાં, આર ડી બર્મનનું સંગીત, મજરો સુલતાનપુરીની શબ્દરચના.

આ ગીત સાથે આજનો સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણવાનો. સૌથી પહેલા સાંભળીએ વિરાજ બીજલ ઉપાધ્યાયના સ્વરમાં વિનોદ જોશીનું ગીત.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ.

0: ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ અવિનાશ વ્યાસનું ગીત ગૌરાંગ વ્યાસના સ્વરમાં.